नमस्कार, 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू अमदावाद केन्द्र आप सांभळी रह्या छो। आज बुधवार आषाढ़ा दिनांक 24 शक संवत 1948 तारीख 15 जुलाई 2026 અત્યારે સવારના 5:58 અને 20 સેકન્ડ્સ થઈ છે। શરણાઈની મંગલધ્વનિ સાથે આજની અમારી પ્રાર્થસભાનો પ્રારંભ કરીએ।

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં માતંગી સ્તોત્ર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું મુગટલાલ જોશીના સ્વરમાં આ ભજન, અને હવે સાંભળીએ સુરેશ જાનીના સ્વરમાં ધરમદાસની રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે પ્રતિકૂળતાથી પ્રગતિ. વક્તા વેદાંગ દવે.
1: જીવન એટલે એક અનમોલ ઉપહાર છે, જે કુદરતની અમૂલ્ય ભેટ સૃષ્ટિના સમગ્ર જીવોને મળે છે. અને તેને આત્મવિશ્વાસથી માણવો તે આપણામાં રહેલી કુદરત દ્વારા આપણી આસપાસ રહેલા કુદરતી તત્વોની સ્વીકૃતિ છે. આ જીવન એ પ્રત્યેક વ્યક્તિ માટે એક અનંત અને અદ્ભુત સફર છે, ખાસ કરીને જો વિશાળ પ્રકૃતિનો એક આદર્શ દ્રષ્ટિકોણ તરીકે સ્વીકાર કરે છે. પ્રકૃતિના ક્ષણિક છાંયડાના આમંત્રણમાં અને અપૂર્વ અનુભવોમાં આપણે આ કુદરતના પ્રેમનો અભ્યાસ કરીએ છીએ અને તેને અંતઃકરણથી સ્વીકારીએ છીએ, તો પ્રકૃતિની આ અદ્ભુત દુનિયામાં આપનું સ્વાગત છે, જે દરરોજ એક નવો ચમત્કાર લઈને આવે છે. અને આ પ્રકૃતિના અમૂલ્ય ચમત્કારો ભલે જીવન અનુકૂળ બનાવતા હોય, જીવવા યોગ્ય બનાવતા હોય, પરંતુ તેની ઉત્પત્તિ તો પ્રતિકૂળતાની કોખમાં જ હોય છે. સંપૂર્ણ કુદરતમાં કોઈપણ પ્રક્રિયા એવી નથી જે સરળતાથી અથવા કોઈપણ પ્રકારના ઘર્ષણ કે પ્રયત્ન વગર જ પાર પડી જાય. ચાહે તે સર્જન હોય કે વિસર્જન, ઉત્પત્તિ હોય કે વિનાશ, સંકલન હોય કે વિકલન, સંચાલન હોય કે સંસ્થાપન, કુદરતની કોઈપણ ક્રિયા એવી નથી જે અનેકો અનેક પ્રક્રિયા અને સંઘર્ષમાંથી પસાર ના થતી હોય. આ પ્રતિકૂળતા જ પ્રબળતા પ્રસ્થાપિત કરે છે. સંઘર્ષ વિનાનું સર્જન, પ્રયત્ન વગરના પદ અને પાયા વગરની પ્રતિષ્ઠા તે કદી પણ લાંબુ ટકતા નથી. જો આપણી આસપાસનું સમગ્ર જીવન પ્રતિકૂળતામાંથી પસાર થતું હોય અને આપણે મનુષ્ય જે સૌથી સમજદાર પ્રજાતિઓમાંની એક હોવા છતાં પણ જો તેનાથી દૂર રહેવાના પ્રયાસો કરીએ, તો આપણે કેટલા મિથ્યાચારી કહેવાઈએ. તો આપણે આ જ પ્રતિકૂળતા ભર્યા પ્રયત્નોને એટલી હદે સ્વીકારીએ છીએ, અને તેના કરતાં પણ વધુ અગત્યનું શું આપણે આ પ્રતિકૂળતાને આવકારીએ પણ છીએ? આ એક મહત્વનો પ્રશ્ન બની જાય છે. પ્રતિકૂળતાઓ જીવનનો અભિન્ન તથા અમૂલ્ય અંગ છે.

0: જીવનમાં પ્રતિકૂળતાઓ હોવી તે સમગ્ર જીવસૃષ્ટિ માટે એક મહત્વપૂર્ણ અંશ છે. પ્રતિકૂળતાઓ એક પ્રકૃતિની અદ્ભુતતા છે જે પ્રગતિના મૂળભૂત સ્વરૂપ માટેનું આમંત્રણ છે. તેઓ જીવનના પથમાં અમૂલ્ય અને આવશ્યક હોવાની સાથે અનિવાર્ય પણ છે. જે આવી પરિસ્થિતિઓમાંથી વૃદ્ધિ અને આત્મવિકાસ પામે છે તે સંઘર્ષના ભાવમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પ્રતિકૂળતાઓનું સ્વીકૃતિ સભર સમર્થન તે પ્રગતિનું મૂળ છે. આ જ પ્રતિકૂળતાઓ આમાંનું એક નવા સ્વયુગના સ્વાગત અને તેની સાથે વણાયેલા સંઘર્ષનું ભરપૂર આગમન છે. પ્રતિકૂળતાઓ એક નવી શરૂઆતનો આદર્શ બની શકે છે. પ્રગતિ અને આત્મવિશ્વાસનો એક મોકળો માર્ગ છે. જીવનમાં અને કામમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ તો વિકાસ અને સંતોષના માધ્યમ છે. આત્મશક્તિ અને આત્મવિશ્વાસ આપણા જીવન અને પ્રકૃતિની પ્રતિકૂળતાઓ તથા સંઘર્ષ સાથે ઝઝૂમવા માટેના સામર્થનું ભાથું સાથે બાંધીને જ લાવે છે. જેમ કે તહેવારોના સમયે ઘણી બધી ઓફર્સ બહાર પડે છે ને, બાય ટુ ગેટ ટુ ફ્રી, બસ એવું જ કંઈક આ આત્મશક્તિ અને આત્મવિશ્વાસના જીવનમાં આગમન માટે પણ કહી શકાય. આપણે જ્યારે જીવનના આદર્શ દિશા નિર્દેશનું સર હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ત્યારે જ અને તે જ ક્ષણે આપણા જીવનની સૌથી મોટી સફળતા સૃષ્ટિ સંચાલકના ચોપડે નોંધાઈ જાય છે અને કુદરતી રીતે સફળતાનો દરેક માર્ગ મોકળો થઈ જાય છે. જે સમયે કુદરતી પ્રકૃતિઓ અને સંઘર્ષોનો સાથે સ્વીકાર કરી લઈએ છીએ તે જ સમયે આપણે આપણા જીવન સફર પર જીવન પર્યંત અસીમ સફળતાઓમાં રહેલા સમૃદ્ધ જીવનનો આપણો હક દ્રઢ કરી દઈએ છીએ. તો ચાલો જીવનના એક અમૂલ્ય અને અદ્ભુત સફર માટે આપણે તૈયાર થઈ જઈએ, જે આપણી પોતાની પ્રગતિ અને સ્વપ્રગતિનું મૂળ છે.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો પ્રતિકૂળતાથી પ્રગતિ. વક્તા હતા વેદાંગ દવે. અને હવે લઈ જઈ રહ્યા છે આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો શ્રી રામચરિતમાનસ ગાન.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
5: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
4: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
5: સચ?
4: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
5: સમજ ગયા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે અને પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ધોલેરા ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરી લગભગ 80% પૂર્ણ થઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂરું કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ ગઈકાલે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી.
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લે પર પૂરે દેશ કે લે હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ. સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા. આપ ભી પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ.
0: મંત્રીએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ હેંગર્સ બનાવાશે. આણંદ સ્થિત ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે કૃષિ, ડેરી, બેન્કિંગ, મત્સ્યોદ્યોગ અને સંલગ્ન ક્ષેત્રોમાં થઈ રહેલા સુધારાઓ તથા વિસ્તરણને કારણે સહકારી ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. NDDB કેમ્પસમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં કુલ 304 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અહીંથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર ક્ષેત્રના પ્રતિનિધિ સ્વરૂપે કામગીરી બજાવે છે.
2: સમારોહમાં પહેલી બેચ ગ્રેજ્યુએશન પસાર કરીને એ સમગ્ર ભારત વર્ષમાં અને વિશ્વના ફલક ઉપર સમગ્ર ભારત વર્ષના બાળકો

0: તમામ વિદ્યાર્થીઓને શુભકામના અને નવી ઊંચાઈઓ ઉપર સહકારિતા, આપણું ગ્રામીણ તંત્રનું મોડલ, આપણી ખેતીવાડી, પશુપાલન, આ બધા જ વ્યવસાય હતા વિદ્યાર્થીઓ 100% કેમ્પસની અંદર એમને નોકરી મળી જાય આ પ્રકારની કેપેસિટી આપણે યુનિવર્સિટીએ ઊભી કરી છે.
1: બીજી તરફ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં MBA રૂરલ મેનેજમેન્ટની સ્નાતક થનારી બેચનું 100% પ્લેસમેન્ટ થયું છે. પ્લેસમેન્ટ પ્રક્રિયામાં 135 સંસ્થાઓ અને કંપનીઓએ ભાગ લીધો હતો, જેનાથી 83 ભરતી કરનારાઓએ કુલ 383 ઓફર આપ્યા. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રી પ્લેસમેન્ટની 13 ઓફર પણ મળી હતી. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં ઇરમાની ચાલુ વર્ષે બેચની ઓફર કરવામાં આવેલું વાર્ષિક સરેરાશ પેકેજ 16.34 લાખ રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ 3.94% વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે, જેમાં રથયાત્રાની તૈયારીઓ, રાજ્યભરમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષા અને અમદાવાદમાં થયેલી વ્યવસ્થા, રાજ્યમાં વરસાદની સ્થિતિ, વરસાદ બાદ થયેલા નુકસાન અને

0: રહ્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ 3.94% વધુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 10 વાગે કેબિનેટ બેઠક મળશે, જેમાં રથયાત્રાની તૈયારીઓ, રાજ્યભરમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષા અને અમદાવાદમાં થયેલી વ્યવસ્થા, રાજ્યમાં વરસાદની સ્થિતિ, વરસાદ બાદ થયેલા નુકસાન અને સહાય બાબતે સમીક્ષા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. સલામતીની લોખંડી વ્યવસ્થા વચ્ચે ભગવાન જગન્નાથ અષાઢી બીજના પાવન પર્વ પર નગરચર્યા નીકળશે, તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રીએ સલામતીની વ્યવસ્થાના તમામ પાસાઓની ચર્ચા કરી હતી, તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા. 16.2 કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર 3 મુખ્ય રથો સાથે 18 ગજરાજ, 103 ટ્રક અને 30 અખાડા જોડાશે, જ્યારે સુરક્ષા માટે સમગ્ર રૂટ 26 રેન્જ અને 1397 પોઈન્ટ્સમાં વિભાજિત, 10 IIG DIG સહિત 30,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ વર્ષે રથયાત્રાની સલામતી માટે આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
1: તમામ હાથીઓ પર ક્રિપ્ટોમીટર, GPS, CCTV અને ડેસિબલ મીટરો લગાડવામાં આવ્યા છે અને હું શહેરીજનોને બી વિનંતી કરું છું, મંડળીઓને બી વિનંતી કરું છું, જ્યાર તક ગજરાજ પસાર ના થઈ જાય ત્યાર સુધી DJ એ ક્ષેત્રમાં ચાલુ નહીં કરવો જોઈએ, જેથી ગજરાજને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમદાવાદની રથયાત્રા દરમિયાન 100થી વધુ ડ્રોન દ્વારા લાઇવ સર્વેલન્સ, હાથીઓની દેખરેખ માટે GPS, CCTV અને ડેસિબલ મીટર, બોડી વોર્ન કેમેરા, હાઇટેક વાયરલેસ સિસ્ટમ, AI વોઇસ બોટ, એન્ટ્રી ડ્રોન ગન તથા શંકાસ્પદ તત્વો અને ગુનેગારોને ઝડપવા માટે AI ફેસ રેકગ્નિશન કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ સિસ્ટમનું ગઈકાલે નિદર્શન કરાયું હતું. ડ્રોન અંગેની માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ નોંધણી વિનાનું ડ્રોન ઉડતું નજરે પડશે તો તેને તોડી પડાશે.
2: જે પણ રજીસ્ટ્રેશન થયેલા ડ્રોન છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, એ સિવાયના કોઈ પણ ડ્રોન જો રથયાત્રાના રૂટ પર દેખાશે તો 5 જેટી ડ્રોન ગન વિવિધ પોઈન્ટ્સ પર ગોઠવેલ છે. જો તે ડ્રોન ડિટેક્ટ થશે તો તાત્કાલિક તેને સોફ્ટ કિલ કરી અને તે જ જગ્યા પર પાડી દેવામાં આવશે, અથવા તો બેક ટુ હોમ કે તે જ્યાંથી પણ આવેલું છે ત્યાં એ ડ્રોનને પરત કરી અને સિસ્ટમને તોડી પાડવામાં આવશે.
0: ક્રિકેટમાં ભારતે ગઈકાલે પ્રથમ એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. બર્મિંગહામના એજબેન્ટન ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 258 રન બનાવ્યા, જેમાં સૌથી વધુ જો રૂટે 76 અને લિયામ ડોસને 68 રન બનાવ્યા. જવાબમાં ભારતે 45 ઓવર અને 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 80, જ્યારે અક્ષર પટેલે 57 અને વોશિંગ્ટન સુંદરે 52 રન બનાવ્યા હતા. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી, તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું. જ્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત, સાબરકાંઠા, કચ્છ, તાપી સહિતના જિલ્લાના 17 તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. તેમના પર મોબાઈલ પરત આપવા 3 લાખની લાંચ લેવાનો આરોપ હતો. SCBએ પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા ડી સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવીને 3 પોલીસકર્મીઓને પ્રથમ હપ્તાના 1 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપ્યા હતા. કચ્છ જિલ્લામાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષ દરમિયાન સંભવિત ઘાસની અછત અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન થતાં સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂર

0: આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેકનોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લોટ આધારિત વાય હોંક ડિવાઇસ પસંદગીના વાહનોમાં સ્થાપિત કરવામાં આવશે. ડિવાઇસમાં સમાવિષ્ટ સ્માર્ટ નોઇઝ સેન્સરની મદદથી વાહનના હોર્નના ઉપયોગ અંગેનો ડેટા એકત્રિત કરવામાં આવશે, તેમજ તેનું વિશ્લેષણ કરવામાં આવશે. અમદાવાદ સ્થિત એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ લેવલ 5 એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. આ સન્માન મેળવનારું ભારતનું ત્રીજું એરપોર્ટ બન્યું છે. મુસાફરોને તેમની સમગ્ર યાત્રા દરમિયાન શ્રેષ્ઠ સુવિધાસભર અને ગ્રાહક કેન્દ્રિત અનુભવ પ્રદાન કરવાની એરપોર્ટની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને ઝડપીને 9 બાઇક કબજે કરી છે, જ્યારે ફરાર આરોપીને પકડવા માટે તાજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લીના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ચોરી કરીને રાજસ્થાનમાં વેચવામાં આવતી હતી. રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા 2-6 સપ્ટેમ્બર સુધી 5 દિવસે લોકમેળાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટેની અરજી ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર આ મેળા માટે સ્ટોલ પ્લોટ માટે અરજદારો 20-28 જુલાઈ સુધી અરજી કરી શકશે, જેનો ડ્રો અને હરાજી 1-6 ઓગસ્ટ દરમિયાન થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે અને પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે લઈ જઈએ છીએ આપને વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર તરફ, જ્યાંથી આપ સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સમુદ્ર દુનિમાં 2 વેપારી જહાજો પર હુમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ફ્રાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં. સમાચાર વિગતવાર. આજથી હૈદરાબાદમાં 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક શરૂ થશે. આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ દેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કરશે. આ બેઠકમાં સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા, શ્રમ ક્ષેત્રને સુવ્યવસ્થિત કરવા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રોજગાર કાર્યકારી જૂથ દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફ્ટ ઘોષણાપત્ર પર પણ વિચારણા કરવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ્ય શ્રમ નીતિઓ, કૌશલ્ય વિકાસ અને સમાવિષ્ટ રોજગારના ક્ષેત્રોમાં બ્રિક્સ દેશો વચ્ચે સહયોગને મજબૂત બનાવવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના વિદેશ અને સુરક્ષા નીતિના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલાસ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમની વચ્ચે પશ્ચિમ એશિયા અને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ચર્ચા થઈ છે. બંને નેતાઓએ સલામત અને અવરોધરહિત દરિયાઈ વાણિજ્યના મહત્વ પર પણ ચર્ચા કરી. આ સાથે જ શ્રીમતી કલાસે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ ભારત યુરોપિયન યુનિયન સંબંધો માટે એક ઐતિહાસિક વર્ષ છે, જેમાં બંને પક્ષો વચ્ચે વેપાર, ટેકનોલોજી, સુરક્ષા અને સંરક્ષણમાં સહયોગ વધુ ગાઢ બની રહ્યો છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ખાણ મંત્રાલયે જણાવ્યું કે આ તબક્કામાં 9 રાજ્યોમાં ફેલાયેલા 20 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સનો સમાવેશ થાય છે, જેમાં 13 નવા ઓળખાયેલા બ્લોક્સ છે અને બીજા 7 બ્લોક્સ શોધખોળ હેઠળ છે. ખનિજ પોર્ટફોલિયોમાં મોલીબ્ડેનમ, ગ્રેફાઇટ, ગ્લાઉકોનાઇટ, રેર અર્થ એલિમેન્ટ્સ, ટાઇટેનિયમ, રંગસ્ટન, પોટાશ, લિથિયમ, સીઝિયમ અને રૂબિડિયમનો સમાવેશ થાય છે. આ ખનિજો સ્વચ્છ ઉર્જા, અદ્યતન ઉત્પાદન, ખાતરો, સંરક્ષણ અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. હરાજીના 7 તબક્કા પૂરા થયા પછી મંત્રાલયે 88 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજ બ્લોક્સમાંથી 56ની સફળતાપૂર્વક હરાજી કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્પેનની મુલાકાત પૂરી કરી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. યુરોપ પ્રવાસ દરમિયાન ભારતની આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ કેન્દ્રીય મંત્રીની સાથે છે. આ બેઠકમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉપણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શ્રી ગોયલ બેલ્જિયમના નાયબ પ્રધાનમંત્રી ડેવિડ ક્લેરિનવલને મળ્યા અને વેપાર, રોકાણ, ટેકનોલોજી અને કાર્યબળ ગતિ

0: શીલતામાં ભારત બેલ્જિયમ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. શ્રી ગોયલ બ્રસેલ્સમાં યુરોપિયન કૃષિ અને ખાદ્ય કમિશનર ક્રિસ્ટોફ હેન્સનને મળ્યા. ખાદ્ય સુરક્ષામાં વધારો કરીને, ખેડૂતોને ટેકો આપીને અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને કૃષિ ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના વિષય પર ચર્ચા કરવામાં આવી. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવ્યો, જે યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ આપશે. આ સીમાચિહ્નરૂપ કરાર હેઠળ ભારતીય નિકાસને યુકે બજારમાં 90% ટેરિફ લાઇન પર શૂન્ય ડ્યુટી એક્સેસ મળશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મહત્વનું પગલું છે. સાંભળીએ એક અહેવાલ.
1: इस समझौते के तहत भारतीय निर्यातकों को ब्रिटेन में कई प्रमुख क्षेत्रों में शुल्क पूरी तरह समाप्त होने का लाभ मिलेगा. प्रोसेस्ड फूड उत्पादों पर 70% तक, समुद्री उत्पादों पर 21% से अधिक, इंजीनियरिंग सामान और ऑटो कंपोनेंट्स पर लगभग 18%, चमड़े और फुटवेयर उत्पादों पर 16% तथा वस्त्र और परिधान पर लगभग 12% तक लगने वाला शुल्क अब शून्य हो जाएगा. इससे ब्रिटेन के बाजार में भारतीय उत्पादों की प्रतिस्पर्धा बढ़ेगी. किसानों, मछुआरों, सूक्ष्म, लघु और मध्यम उद्यमियों तथा विनिर्माण क्षेत्र को नए अवसर मिलेंगे. रोहन के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ કરી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં બે વેપારી જહાજો પર હુમલા બાદ પશ્ચિમ એશિયામાં દરિયા સુરક્ષાની વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સંઘર્ષગ્રસ્ત પ્રદેશમાં કાર્યરત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક વ્યાપક નાવિક પ્રથમ પહેલ શરૂ કરી છે. મંત્રીએ નાવિકોની સલામતી અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર સરકારના પ્રતિભાવનો પણ નિર્દેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: पश्चिम एशिया में समुद्री सुरक्षा स्थिति की समीक्षा के लिए नई दिल्ली में उच्च स्तरीय अंतर मंत्रालय बैठक की अध्यक्षता करते हुए केंद्रीय मंत्री सर्बानंद सोनोवाल ने क्षेत्र में संचालित प्रत्येक भारतीय नाविक की जहाजवार वास्तविक समय में निगरानी और प्रभावित प्रत्येक भारतीय नाविक के लिए समर्पित संपर्क अधिकारी नियुक्त करने के निर्देश दिए. श्री सोनोवाल ने डीजी शिपिंग को फारस की खाड़ी, हॉर्मुज जलडमरू मध्य और ओमान की खाड़ी में संचालित सभी जहाजों पर तैनात भारतीय नाविकों की निगरानी के लिए एक परिचालन डैशबोर्ड स्थापित करने के निर्देश दिए. रोहन के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: સરકારે દેશનો પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક ISP પ્રસિદ્ધ કર્યો. ISP ઔપચારિક સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનું માસિક મૂલ્યાંકન કરશે. 2024-25ને આધાર વર્ષ તરીકે ગણીને તૈયાર કરાયેલો આ પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક 2026 માટે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે તેને દેશના સેવા ક્ષેત્રનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા અને આંકડાકીય પ્રણાલીને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ક્રિકેટમાં ભારતે ગઈકાલે પ્રથમ એક દિવસીય મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું. બર્મિંગહામના એઝબેસ્ટન ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 258 રન જ બનાવ્યા, જેના જવાબમાં ભારતે 45 ઓવર અને 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 262 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 80, જ્યારે અક્ષર પટેલે 57 અને હોસિંગ્ટન સુંદરે 52 રન બનાવ્યા. ભારત તરફથી અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી અને તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. 3 મેચની શ્રેણીની બીજી મેચ આવતીકાલે કાર્ડિફમાં રમાશે. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓયાઝારબાલે પહેલો ગોલ કર્યો, ત્યારબાદ પેડ્રો પુરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સામે થવાનો છે. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અને અન્ય 2 રશિયન અવકાશયાત્રીઓ સહિતના યાનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતેથી પ્રક્ષેપણ થયું. તેમણે સોયુઝ MH-29 અવકાશયાનમાં કઝાકિસ્તાનથી અવકાશયાત્રા શરૂ કરી. અનિલ મેનનની આ પ્રથમ અવકાશયાત્રા છે. તેમનું મિશન લગભગ 8 મહિના ચાલશે અને તેઓ એપ્રિલ 2024

0: 27મા પૃથ્વી પર પાછા ફરશે. નાસાના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન અનિલ મેનન વૈજ્ઞાનિક સંશોધન અને નવી તકનીકોના પરીક્ષણ સાથે સંકળાયેલા અનેક પ્રયોગો કરશે, જે ભવિષ્યના અવકાશ મિશન અને પૃથ્વી પરના જીવન માટે ઉપયોગી થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં વિવિધ સમાચાર છપાયા છે. સંદેશ લખે છે કે રામ મંદિરમાં 3 કરોડની દાન ચોરીની ટ્રસ્ટના ખજાનજીની કબૂલાત. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકા ઈરાન યુદ્ધથી ભારતનો GDP 1.2% ગગડ્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે હોર્મુઝ 30 ભારતીય ક્રૂ ધરાવતા 2 ટેન્કર પર ઈરાનનો હુમલો, 1નું મોત, 10 ઈજાગ્રસ્ત. નવગુજરાત સમયે લખ્યું છે કે ટ્રમ્પે ફેરવી તોડ્યું, હોર્મુઝમાં 20% ટેક્સના બદલે ખાડી દેશો અમેરિકામાં રોકાણ કરે. અને ફુલછાપ લખે છે કે શાળા મૂલ્યાંકનમાં 3જી ભાષામાં પાસ થવું અનિવાર્ય, CBSEનો નિર્દેશ.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનિજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરાવશે. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં 2 વેપારી જહાજો પર હુમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. ક્રિકેટમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું, જ્યારે ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ફ્રાન્સને હરાવીને સ્પેન ફાઇનલમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે હવે ઝરૂખા અંતર્ગત અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 8:15 ત્રિવેણી કાર્યક્રમ.

11 વાગીને 2 મિનિટે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, 11 વાગીને 30 મિનિટે જૂના હિન્દી ગીતો આપ સાંભળશો તરન્નુમ કાર્યક્રમમાં.

12 વાગીને 5 મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી આપ સાંભળશો. ત્યારબાદ 12 વાગીને 30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1 વાગે સુરીલા સફર. 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ. 2 વાગીને 35 મિનિટે ગુજરાતી સુગમ સંગીત. 3 વાગે સખી સહેલી. 4 વાગે પિટારા. સાંજે 5 વાગે 90s ગીતો પર આધારિત કાર્યક્રમ સરગમ. 5 વાગેની 30 મિનિટે સુરેલી સાંજ. 6 વાગે હિન્દી રેટ્રો ગીતો પર આધારિત કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગે કાર્યક્રમ જયમાલા. 7 વાગેની 45 મિનિટે આપ સાંભળશો એક ગુજરાતી ગીત.

8 વાગે હવા મહેલ, 8:15 નવા ફિલ્મી ગીતો આપ સાંભળશો ચિત્રલોક કાર્યક્રમમાં. 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત, 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. આ રૂપરેખા આપ ઝરૂખા અંતર્ગત સાંભળી રહ્યા હતા 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 550 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 143ના ઉછાળા સાથે 24,000થી વધુની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. હૈદરાબાદમાં આજથી 2 દિવસીય 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકનો પ્રારંભ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે દિલ્હીમાં ખનીજ બ્લોક્સની હરાજીના 8મા તબક્કાનો પ્રારંભ કરશે. સરકારે દેશનો પહેલો સેવા ઉત્પાદન સૂચકાંક ISP પ્રસિદ્ધ કર્યો. ભારત ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને સ્વચ્છ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેના પરમાણુ ઉર્જા કાર્યક્રમનો સતત વિસ્તાર કરી રહ્યું છે. આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર. 6 જિલ્લાઓમાં 37,000થી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત. ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી અનિલ મેનન અને 2 અન્ય રશિયન અવકાશયાત્રીઓ સહિતના યાનનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતેથી પ્રક્ષેપણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સ્પેનની મુલાકાત પૂરી કરી બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચ્યા. ભારત અને યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અમલમાં આવતા યુકેમાં ભારતીય વ્યવસાયોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને વેગ મળશે. હોર્મુઝ સામુદ્રધુનીમાં 2 વેપારી જહાજો પર હમલા બાદ ભારતીય નાવિકોની સુરક્ષા માટે નાવિક પ્રથમ પહેલ શરૂ. અમદાવાદથી ભુજ આવતી નમો ભારત ટ્રેન કુકમા પાસે ટેકનિકલ ખામીના કારણે અટવાઈ, 3 કલાક મોડી પડી. ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરીને વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જગન્નાથ રાવ જોશીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. ત્રિભુવન સહકાર યુનિવર્સિટીના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં સહકાર પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિમંત્રી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ

ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ આશિત દેસાઈ અને હેમા દેસાઈના યુગલ સ્વરની સાથે. સંગીતકાર આશિત દેસાઈ.

0: શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના યુગલ સ્વરમાં વંચિત કુકમાવાલાની આ રચનાને. સંગીત હતું નિગમ ઉપાધ્યાયનું.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: અને હવે સાંભળીએ નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના યુગલ સ્વરમાં શ્યામ સાધુની રચનાને. સંગીત શ્યામલ અને સૌમિલનું.

અને શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અને શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ આશિક બનાયા આપને ફિલ્મનું આ ગીત, સોનુ નિગમ શાન, હિમેશ રેશમિયા, જયેશ ગાંધી, સુનિધિ ચૌહાણ અને વસુંધરાના સ્વરમાં. ગીતકાર મુદસ્સર અઝીઝ, સંગીતકાર હિમેશ રેશમિયા.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પાર્ટનર ફિલ્મનું આ ગીત સોનુ નિગમ, સાજીદ, સુનિધિ ચૌહાણ અને નરેશના સ્વરમાં, ગીતકાર જાલીસ શેરવાની, સંગીતકાર સાજીદ વાજીદ.

0: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ બંટી ઓર બબલી ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને નિહિરા જોશીના સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર શંકર અહેસાન અને લોય.
1: યે વર્લ્ડ હૈ ના વર્લ્ડ, ઇસમે દો તરહ કે લોગ હોતે હૈ, એક જો સારી જિંદગી એક હી કામ કરતે રહેતે હૈ ઓર દૂસરે જો એક હી જિંદગી મે સારે કામ કર દેતે હૈ. યે મૈં નહીં, યે વો દોનો કહેતે થે. और कहते क्या थे, करते थे, और ऐसा करते थे जैसा ना किसी ने किया और ना शायद कोई कर पाएगा.

કેશ ફિલ્મનું આ ગીત સાંભળીએ, વિશાલ અને શેખરના સંગીતની સાથે. શબ્દરચના વિશાલ દદલાનીની, ગાયક કલાકાર સુનિધિ ચૌહાણ.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમનું છેલ્લું ગીત. ફિલ્મનું નામ છે રબ ને બના દી જોડી, ગાયક કલાકાર સુનિધિ ચૌહાણ અને લાભ જંજુઆ, ગીતકાર જયદીપ સાહની, સંગીતકાર સલીમ અને સુલેમાન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:15 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 560 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 150થી વધુની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 65મા જન્મદિને ત્રિમંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કર્યા. મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં રાજ્ય વિકાસના નવા શિખરો સર કરી રહી હોવાનું જણાવીને શુભેચ્છાઓ પાઠવી. ભગવાન જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા માટે પૂરી સંપૂર્ણ સજ્જ. રથ ઉત્સવ માટેની ધાર્મિક અને વહીવટી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ અપાયો. આજે કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, રથયાત્રાની તૈયારીઓ સહિતના મુદ્દે ચર્ચા. સલામતીના લોખંડી બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ આવતીકાલે નગરચર્યાએ નીકળશે. અમદાવાદની રથયાત્રા દરમિયાન 100થી વધુ ડ્રોન દ્વારા લાઇવ સર્વેલન્સ, ગુનેગારોને ઝડપવા એઆઈ ફેસ રેકગ્નિશન કેમેરા જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અમદાવાદ સ્થિત એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક અનુભવ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ લેવલ 5 એક્રેડિટેશન પ્રાપ્ત થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહનોના હોર્નના વધુ પડતા ઉપયોગથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા નવી ટેકનોલોજી આધારિત પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ. ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભુંડરખા ગામેથી માદક પદાર્થના છોડ સાથે 2 શખ્સની ધરપકડ. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છતા અરજદારો 20-28 જુલાઈ સુધી અરજી કરી શકશે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વાહન ચોરને ઝડપીને 9 બાઇક કબજે કર્યા. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષ દરમિયાન સંભવિત ઘાસની અછત અંગે સમીક્ષા બેઠક યોજાઈ અને આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 19 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે આપની રેડિયો સહેલી અનુજાની સાથે. સમય છે કાર્યક્રમ દિલ સે સાંભળવાનો.

કુમાર સાનુના સ્વરમાં સૂર્યવંશમ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. શબ્દો હતા સમીરના, સંગીત હતું અનુ મલિકનું. દિલસે કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM પર, અને આજના કાર્યક્રમની થીમ છે એવા ગીતો જે એવી ફિલ્મો સાથે સંકળાયેલા છે જેમાં અભિનેતા અથવા અભિનેત્રીએ એક લાંબા અંતરાલ બાદ અથવા તો પોતાની કરિયરના મધ્યાને આવીને એક અલગ રીતે કમબેક કર્યું હોય. જી હા શ્રોતા મિત્રો, સૂર્યવંશમ પણ અમિતાભ બચ્ચનના કરિયરની એક એવી ફિલ્મ છે જે તેમની કરિયરના મધ્યાને તેમને એક નવા ડાયમેન્શન પર, એક નવા પરિમાણ પર તેમણે પોતાને ઇન્ટ્રોડ્યુસ કર્યા આ ઇન્ડસ્ટ્રીમાં. અને ત્યારબાદ ફરી એકવાર સદીના મહાનાયક તરીકેની તેમની અભિનેતા તરીકેની સફર આગળ વધી. દિલસે કાર્યક્રમમાં આવું જ એક ગીત સાંભળીએ, સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિના યુગલ સ્વરમાં. ફિલ્મનું નામ છે વાસ્તવ. જી હા શ્રોતા મિત્રો, વાસ્તવ ફિલ્મ, સંજય દત્ત જેમાં એમણે અભિનય કર્યો હતો. એમણે પણ પોતાની કરિયરના ઘણા બધા વણાકોને પાર કરીને વાસ્તવ ફિલ્મથી મોટા પરદે ફરી એકવાર પોતાને અભિનેતા તરીકે સાબિત કર્યા હતા. જતીન લલિતના સંગીત અને સમીરના શબ્દો સાથે સાંભળીએ વાસ્તવ ફિલ્મનું આ ગીત.

દિલસી કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM પર, અને આજે આપણે ગીતો સાંભળી રહ્યા છીએ એવી ફિલ્મોના કે જે ફિલ્મોએ અભિનેતા અથવા અભિનેત્રીઓને કમબેકની અથવા તો પોતાની કારકિર્દીમાં એક નવો આયામ સર કરવાની તક આપી હોય. અને આ શ્રેણીમાં આગળ નામ છે સૈફ અલી ખાનનું. સૈફ અલી ખાન 90ના દશકમાં એક સોલો એક્ટર તરીકે ઘણી બધી નિષ્ફળ

ફિલ્મો તેમણે આપી અને સેકન્ડ લીડ પાર્ટ્સમાં ઘણી બધી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. પણ જે ફિલ્મે તેમને એક નવી ઓળખ આપી તે ફિલ્મનું નામ છે દિલ ચાહતા હૈ. ત્રણ મિત્રોની એવી વાત આ ફિલ્મમાં દર્શાવાઈ છે અને એક અર્બન છોકરા તરીકેનો સૈફ અલી ખાનનો રોલ તેમની કરિયરમાં એક બેન્ચમાર્ક તરીકે સ્થાપિત થયો. દિલ ચાહતા હૈ ફિલ્મનું ગીત આપને સંભળાવીએ શાન અને કવિતા કૃષ્ણમૂર્તિના યુગલ સ્વરમાં, જાવેદ અખ્તરના શબ્દો અને સંગીત છે શંકર અહેસાન લોયનું.

સ્વરમાં, સંગીત છે જતીન લલિતનું. શ્રોતા મિત્રો, આ ફિલ્મથી કાજોલે 5 વર્ષના બ્રેક બાદ મોટા પરદે કમબેક કર્યું હતું અને આ એક ખૂબ મોટી હિટ રહી હતી તેમની કરિયર માટે, જેમાં તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. સાંભળીએ ફના ફિલ્મનું આ ગીત.

0: અને શ્રોતા મિત્રો, આજના દિલસે કાર્યક્રમના અંતિમ ગીતમાં સાંભળીએ આજા નચલે ફિલ્મનું ગીત, સુનિધિ ચૌહાણના સ્વરમાં, સલીમ સુલેમાનનું સંગીત અને શબ્દો છે પિયુષ મિશ્રાના. આ ફિલ્મ માધુરી દીક્ષિતના એક બિગ કમબેક ફિલ્મ તરીકે આપણે સૌએ માણી. તેમની મિલિયન ડોલર સ્માઇલ અને ખાસ તો નૃત્યકલા અને અભિનય ફરી એકવાર આ ફિલ્મથી દર્શકોના દિલ પર છવાઈ ગયા હતા. સાંભળીએ આ ગીત.
1: ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન ધન

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો દિલ સે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સાંભળતા રહો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, દેશની સુરીલી ધડકન 96.7 FM આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. શ્રોતા મિત્રો, અષાઢ મહિનો જેવો બેસે ને એટલે આપણા સૌ

ના કાન આકાશ તરફ મંડાય. કાળા ડિબાંગ વાદળોની એ ગર્જના, માટીની ભીની ભીની સુગંધ અને ચાતક પક્ષીની જેમ રાહ જોતા આપણે સૌ અને ધરતીપુત્રો. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં ચોમાસું એ માત્ર એક ઋતુ નહીં પણ એક ઉત્સવ છે, આપણી જિંદગીની જીવાદોરી છે. પણ જ્યારે આ મેઘરાજા મોડા પડે ને, ત્યારે આપણો દેશ અને આપણું ગુજરાત અધીરું બને છે. અને ત્યારે જ જન્મે છે આસ્થા, પરંપરાની અનોખી લોકરીતો. જેમ મેઘ મલ્હારની સુરાવલીઓ સાંભળીને મન પ્રફુલ્લિત થઈ જાય ને, એમ આપણા દેશમાં મેઘરાજાને રીઝવવા માટે કેવા કેવા જતન થાય છે એ તમને ખ્યાલ છે? આ વિશે આજે વાત કરીશું તરન્નુમ કાર્યક્રમમાં. પણ એ પહેલાં સાંભળીએ જસપાલ સિંઘ, કલ્યાણી મિત્રા અને સાથી કલાકારોના સ્વરમાં સાવન કો આને દો આ ફિલ્મનું ગીત. સંગીત છે રાજકમલનું, શબ્દો છે ગૌહર કાનપુરીના.

સાવન કો આને દો આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું જસપાલ સિંઘ, કલ્યાણી મિત્રા અને સાથીઓના સ્વરમાં. શ્રોતા મિત્રો, આપ જાણો છો કે મેઘરાજાને આપણા દેશમાં રીઝવવા માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના યજ્ઞ, અલગ અલગ પ્રકારની પરંપરાઓ ફોલો કરવામાં આવે છે. આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક આ બધા વિસ્તારોમાં લોકો દેડકા અને દેડકીના ધામધૂમથી લગ્ન કરાવે છે. હા, તમે બરાબર સાંભળ્યું, મંડુક પરિણયમ. વૈદિક મંત્રોચ્ચાર સાથે દેડકાના લગ્ન થાય જેથી એ ખુશ થઈને ડ્રાઉં ડ્રાઉં કરે અને ઇન્દ્રદેવને સંદેશો પહોંચાડે એવી બધાની માન્યતા હોય છે. અને આ સાથે કર્ણાટક, તમિલનાડુ વગેરે મંદિરોમાં બ્રાહ્મણો પાણીના મોટા મોટા તપેલામાં ગળાડૂબ બેસીને વરુણ જપ કરે છે વરુણદેવને રીઝવવા માટે. બીજી તરફ નજર કરીએ તો ઘણી બધી જગ્યાએ ગામની સ્ત્રીઓ પોતે હળ હાથમાં લે અને રાત્રિના અંધારામાં ખેતર ખેડે, અને એવું માનવામાં આવે છે કે આવું કરવા પાછળ નારી શક્તિનું આ કષ્ટ જોઈને દેવાધિદેવ ઇન્દ્ર એમનું હૃદય પીગળી જશે અને આકાશમાંથી તેઓ અમી છાંટણા શરૂ કરી દેશે. આવી તો ઘણી બધી અનેક માન્યતાઓ અને સાથે આવા ધાર્મિક રિચ્યુઅલ્સ, આવી પરંપરાઓ આપણા દેશમાં ફોલો થાય છે તે વિશે વધુ વાત કરીએ, પણ તે પહેલાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં જુર્માના ફિલ્મનું ગીત. શબ્દો છે આનંદ બક્ષીના, સંગીત છે આર ડી બર્મનનું.

તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. અને આજે વાત કરી રહ્યા છીએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ ચોમાસાના આગમનને વધુ સારું બનાવવા માટે ફોલો થતી કેટલીક પરંપરાઓ વિશે. ગુજરાતની વાત કરીએ તો આપણું ગુજરાત તો ઉત્સવ પ્રિય છે, આસ્થાની ભૂમિ છે. આપણા આદિવાસી વિસ્તારો, ખાસ કરીને દાહોદ અને પંચમહાલ તરફ નજર કરીએ ને તો ત્યાં એક બહુ જ અલગ અદ્ભુત વિધિ થાય છે, જેને ગુંદરા વિધિ કહેવાય છે. આખું ગામ ભેગું થાય, પ્રકૃતિના દેવોની બધા પૂજા કરે અને ત્યારબાદ પારંપરિક નૃત્ય કરીને જંગલના દેવને પ્રાર્થના કરવામાં આવે કે હે પ્રભુ, હવે તો વરસો. તો અમદાવાદ અને મધ્ય ગુજરાતના શહેરી વિસ્તારોમાં પ્રાચીન વૈદિક પરંપરા મુજબ પર્જન્ય યજ્ઞ કરવામાં આવે છે. શ્રોતા મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે યજ્ઞ કરનારા યજમાનો ઘણીવાર પાણી ભરેલા મોટા તપેલામાં બેસીને કલાકો સુધી આહુતિ આપે છે અને અગ્નિ અને જળનું અનોખું મિલન મેઘરાજાને પૃથ્વી પર આવવા માટે મજબૂર કરે છે એવી માન્યતા છે. આપણે કહીએ છીએ ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શંકા ન હોય, અને આ જ બધી જ ધાર્મિક પરંપરાઓ આપણી જે જૂની સંસ્કૃતિ, આપણી વૈદિક સંસ્કૃતિ છે તેની સાથે જોડાયેલી છે. અને વર્ષોથી આ દરેક રિચ્યુઅલ્સ આપણા સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં ફોલો થતા આવ્યા છે. કાર્યક્રમમાં સાંભળીએ હવે ચુપકે ચુપકે ફિલ્મનું ગીત. લતા મંગેશકરનો સ્વર છે, સંગીત છે એસ ડી બર્મનનું, શબ્દો છે આનંદ બક્ષીના.

શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસા દરમિયાન ભારતમાં અને ગુજરાતમાં ફોલો થતી કેટલીક વૈદિક પરંપરાઓ, કેટલાક ધાર્મિક ઉત્સવો વિશેની. ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા અથવા તો સાબરકાંઠાના ગામડાઓની પરંપરાની વાત કરીએ ને, તો જ્યારે વરસાદ ખેંચાય ત્યારે આ ગામની દીકરીઓ અને સ્ત્રીઓ ભેગી મળીને નદી કે તળાવની પવિત્ર માટીમાંથી એક મૂર્તિ બનાવે, જેને ધુંધિયા મહારાજ અથવા ધુંધિયા બાપજી કહેવાય. અને આ માટીના દેવને એક થાળીમાં મૂકી ગામની સ્ત્રીઓ પોતાના માથા પર ઉપાડે અને આખા ગામમાં એ વરઘોડો ફરે અને આસપાસની સ્ત્રીઓ સાથે લોકગીતો પણ ગાય. અને સૌથી સુંદર દ્રશ્ય ક્યારે સર્જાય ખબર છે? જ્યારે આ વરઘોડો દરેક ઘરની બહારથી પસાર થાય ને, ત્યારે ઘરના સભ્યો આવે અને માથા પર રહેલી એ માટીની મૂર્તિ પર પાણીના બેડા ઢોળે અને મૂર્તિ પરથી પાણી વહીને જે સ્ત્રીઓ એ માટીની મૂર્તિને માથા પર લઈને નીકળી હોય તેમના પર પડે. આ એક પ્રતિકાત્મક વિધિ છે કુદરતને બતાવવા માટે કે જુઓ, જો તમે વરસશો તો અમારું ગામ આવું જ આનંદિત થઈ જશે, અને બદલામાં અનાજ અને સુખડીનું દાન પણ કરવામાં આવે. અને આવા ઘણા બધા રિચ્યુઅલ્સ છે જે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ ફોલો કરવામાં આવતા હોય છે. આપણે તો રેડિયો પર એકબીજાને માત્ર ધ્વનિના માધ્યમથી સાંભળીએ છીએ. આપણે આવી કોઈ પરંપરાઓ ફોલો નહીં કરી શકીએ, પણ આપણે સરસ મજાના મેઘરાજાને આહવાન કરતા ગીતો ચોક્કસ સાંભળી શકીશું અને સંભળાવી શકીશું. તો આવો આપને સંભળાવીએ મિલન ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં, આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે.

96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ. અને આજે સાવનને બોલાવતા કેટલાક ગીતો આપણે સાંભળ્યા અને સાથે વાત કરી એક એવી પરંપરાઓની કે જે ભારતભરમાં મેઘરાજાને રીઝવવા માટે લોકો વર્ષોથી કરતા આવ્યા છે. પણ કોઈ પણ કાર્યક્રમ જ્યારે આપણે વરસાદને લઈને અને ખાસ તો સાવનને અનુલક્ષીને સાંભળતા હોઈએ ત્યારે આ ગીત વગર એ કાર્યક્રમ અધૂરો ગણાય. આપ સમજી જ ગયા હશો કે હું કયા ગીતની વાત કરી રહી છું. મંઝિલ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં સાંભળીએ, યોગેશના શબ્દો અને આર ડી બર્મનના સંગીત સાથે. અને આશા કરીએ કે આવતીકાલે જગન્નાથજીની જે રથયાત્રા નીકળવાની છે, આપણે દરેક એવું માનીએ છીએ અને દરેક વખતે આપણે એવું અનુભવ્યું પણ હશે કે જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળે ત્યારે આકાશમાંથી અમી છાંટણા થતા જ હોય છે. તો આશા રાખીએ કે આવતીકાલે આપણે બધા વરસાદનો આનંદ અને ખાસ કરીને રથયાત્રાનો આનંદ લઈ શકીએ, ભગવાનના આશીર્વાદ પણ લઈ શકીએ. સાંભળીએ મંઝિલ ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા તરન્નુમ કાર્યક્રમ 96.7 FM પર. સમય થવા આવ્યો છે બપોરના 12 વાગ્યાનો. થોડી જ વારમાં સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 450 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટી 120થી વધુના ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

જણાવ્યું કે આજથી અમલમાં આવેલો ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલત નિયુક્ત કરી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 24.65% વરસાદ થયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.71%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 2.8% વરસાદ થયો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના અન્ય 206 ડેમમાં 41% કરતાં વધુ જળસંગ્રહ. રાજ્યના 11 ડેમ ભરાતા હાઈ એલર્ટ પર રખાયા. અત્યાર સુધીમાં 8,324 લોકોનું વરસાદના કારણે સ્થળાંતર કરાયું. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફની 11 અને એસડીઆરએફની 24 ટુકડીઓ તૈનાત કરાઈ. માછીમારોને 17 અને 18મી દરમિયાન દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી. અને સિઝનમાં અત્યાર સુધીમાં ખેડૂતોએ 46.57% ખરીફ પાકનું વાવેતર કર્યું. હવે પછી આપ બપોરે 1:20 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આજે બરાબર 12:05 આપ માણશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી સાથે. 1:00 માણશો આપ સુરીલા સફર. 2:00 કાર્યક્રમ ત્રિવેણી. 2:35 આપ માણશો ગુજરાતી સુગમ સંગીત. 3:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ સખી સહેલી. સાંજે 4:00 આપ માણશો કાર્યક્રમ પિટારા. 5:00 સરગમ. 5:30 સુરીલી સાંજ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 6:00 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણશો. 7:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ જયમાલા. 7:45 આપ માણશો એક ગીત. સાંજે 8:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ હવા મહેલ. 8:15 કાર્યક્રમ ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતો આપ માણશો ચિત્રલોક કાર્યક્રમમાં. 9:00 કાર્યક્રમ આપકે લીએ. 9:30 આપ ફિલ્મ સંગીત માણશો. 10:00 કાર્યક્રમ છાયા ગીત પ્રસારિત થશે અને 10:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી આપ માણશો કાર્યક્રમ ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી અમારા આજના સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સાંભળતા રહો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ યાદો કી મહેફિલ.
1: પ્રસ્તુત હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.

પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. તમે વિશ્વમાં જે બદલાવ જોવા માંગો છો તે બદલાવ ખુદ બની જાઓ. બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. ગાંધીજીના યુવાનો માટેના આ સુવિચાર સાથે બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી

0: અને અલ્પા શાહ સાથે કાર્યક્રમ સહિયરમાં આપ સૌનું સ્વાગત છે. હાથમાં ડિગ્રી હોવી સારી વાત છે, પણ જીવનમાં આગળ વધવા માટે કૌશલ્ય હોવું એ સૌથી મોટી વાત છે. શ્રોતા મિત્રો, આજે છે 15 જુલાઈ અને દર વર્ષે 15 જુલાઈના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ એટલે કે વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ શ્રોતા મિત્રો કે યુવાનો સમાજના કરોડરજ્જુ જેવા છે. પરિવારની જવાબદારી યુવાનો પર ટકી રહેલી હોય છે. પછાત દેશો અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં યુવા બેરોજગારી મોટી સંખ્યામાં જોવા મળે છે.
1: વળી વસ્તી વધારાના કારણે બેકારી અને બેકારીના કારણે યુવાનો તેમની ક્ષમતા કરતા પણ ઓછું કુશળ કાર્ય કરે છે. યુવાનોની આ સ્થિતિ જોઈને શ્રીલંકાએ પહેલ કરી હતી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ દર વર્ષે 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. સાચા અર્થમાં યુવાનોના કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવું એ પણ ખૂબ મહત્વનું છે અને આ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
0: અને આ વર્ષે એટલે કે વર્ષ 2026માં આ દિવસની થીમ છે એક સમાન ભવિષ્ય માટે કૌશલ્ય. યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ વિકાસ માટે જરૂરી કૌશલ્યો અને એઆઈ જેવી સ્કિલ્સથી સજ્જ કરવા. આજના યુવાનો માટે માત્ર ટેકનિકલ જ નહીં પણ ડિજિટલ, એઆઈ, ગ્રીન, સામાજિક, ભાવનાત્મક અને નાગરિક જવાબદારી જેવા કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે.
1: જે શીખવાનું બંધ કરે છે તે આગળ વધવાનું પણ બંધ કરે છે. સારી વાતચીત કરવાની આવડત, સમયનું યોગ્ય આયોજન, નવો વિચાર કરવાની ક્ષમતા, ટીમ સાથે કામ કરવાની તૈયારી, નાણાંનું સમજદારીથી સંચાલન, નવી ટેકનોલોજી શીખવાની ઉત્સુકતા, આ બધું પણ જીવનના મહત્વના કૌશલ્યો છે.
0: જરૂરી નથી કે આપની પાસે કોઈ ઉચ્ચ ડિગ્રી હોય જ. જો આપ કોઈ પણ કૌશલ્યમાં નિપુણ હોવ, બહુ સારા હોવ, તો પણ તમને તક મળી શકે છે. હેન્ડીક્રાફ્ટ, સ્ટોન કાર્વિંગ, સીવણ કે આવી કોઈ પણ કુશળતા હોય તો પણ આપ દેશના ભવિષ્ય માટે અને પોતાની સફળતા માટે કાબેલ છો. દર વર્ષે કઈક નવું શીખતા રહીએ, બસ આટલું કરીશું ને તો જ સહિયારા ભવિષ્ય માટે કૌશલ્ય સભર વિશ્વના સંદેશને સાર્થક કરી શકીશું. તો ચાલો હવે સુંદર વિચાર સાથે શ્રોતા મિત્રો કાર્યક્રમમાં એ તરફ આગળ વધીએ જેની આપ રાહ જોઈ રહ્યા છો, આપના પત્રો અને ઈમેલ્સ વાંચીએ. શરૂઆત કરીએ આ પત્રથી. આ પત્ર છે રાણા વાવથી રંગીન શાહીથી પત્ર લખનાર પત્ર મિત્ર કે ભાઈ ઉર્ફે પાગલનો. સાથે છે શ્રીમતી પરવીન કમાલ, મોહસિન, સોનલ, આહના, મેહુલ, જિન્નત, હસનેન, નીલોફર અને ઇવાન. ફરીથી પ્યાર ભરી ઇન્ટરનેશનલ યાદ સાથે પત્રની શરૂઆત કરી છે. પત્ર વાંચતા પહેલા હું ફરીથી આપને પૂછીશ કે સાહેબ, પત્ર તો આપ રાણા વાવથી લખો છો તો ઇન્ટરનેશનલ યાદ કેમ? આ રહસ્ય જરા ઉકેલજો હવે પછીના પત્રમાં. હોને તો હવે વાંચું આપનો પત્ર, જેમાં આપે જણાવ્યું છે કે આકાશવાણી અમદાવાદ થી રજૂ થતો સહિયર કાર્યક્રમ અમને ખૂબ જ પસંદ પડે છે અને અમે નિયમિત સાંભળીએ છીએ. 18 મે ના રોજ સોમવારે રજૂ થયેલ કાર્યક્રમમાં કવિતા અને કવિ આદિલ મંસૂરીની જન્મ જયંતિ નિમિત્તે જે માહિતી આપી તે અમને ખૂબ જ પસંદ પડી અને આદિલ મંસૂરી સાહેબની ગઝલ જે મનર ઉદાસના સ્વરમાં સંભળાવી તે સાંભળવાની ખૂબ મજા આવી. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. વાહ. અને આપ બંને બહેનોની રજૂઆત ખૂબ જ સારી રહી. હિતેશ માવાણી સાહેબને સુંદર પ્રસ્તુતિ બદલ ખૂબ અભિનંદન. હિતેશભાઈ, હવે પત્રોના જવાબ ક્યારે આપો છો? કે સાહેબ, હિતેશ સર સુધી આપનો સંદેશો પહોંચી ગયો છે. હા કે? અને હા, આપ આવી જ રીતે રંગોથી ભરપૂર પત્રો સમય કાઢીને અમને લખતા રહેજો.
1: અને હવે આ બીજો જે પત્ર મારા હાથમાં છે એ પણ એટલો સરસ મજાનો છે. રંગબેરંગી પેન, સ્કેચ પેન અને આકર્ષક રીતે સજાવેલો આ પત્ર છે ગિરીશભાઈ મેસરિયાનો. ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી લખેલ આ પત્ર છે. લખે છે કે સમગ્ર સૈયર પરિવાર નિરંતર ખુશખુશાલ રહો ને નિરામય જીવનનો અણમોલ આનંદ લૂંટો એવી મંગલ કામના. તારીખ 16 જૂનના રોજ પત્ર મિત્રોના પ્રિય બુધવારના રોજ મારા પત્રનું ભાવભીનું વાંચન કરવા બદલ આપનો અનહદ આભાર. તારીખ 16 જૂનના રોજ ડોક્ટર મીના શાહ સાથેની બંને બહેનોની વાતચીત ખૂબ જ ઉપયોગી રહી. ત્યારબાદ તેમણે આગળ જણાવ્યું છે કે પુરુષ કરતા નારી જીવનમાં ઘણા વિશદ પડાવ આવે છે. મેનોપોઝના સમય પછી પ્રત્યેક સ્ત્રીઓને વિવિધ અનુભૂતિ થાય છે. શારીરિક પરિવર્તન, માનસિક આઘાત ને ડિપ્રેશનમાં સરી જવું એવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ સમયે સ્વાનુભાવ ધરાવતી ઘરની મહિલાઓ જો સમયસર સમજ આપે તો જરૂર થોડા સમય પછી બધું અનુકૂળ થાય છે. યોગ અને મેનોપોઝ વિશેની માહિતી અને મુલાકાત ખૂબ સરસ લાગ્યા. તારીખ 19 જૂનના યોગ અને સ્ત્રી જીવન વિશેની ડોક્ટર પીનલ પટેલની મુલાકાત ખૂબ ગમી. અને ત્યારબાદ 22 જૂનના કાર્યક્રમ માટે તેઓ

0: લખે છે કે ઓહો હો હો, આજે તો શ્રોતાગણને આપે ચિત્રલોકની રંગીન દુનિયાની સફર કરાવી. 22 જૂન 1932 જેમનો જન્મ થયો હતો. બોલિવૂડના લોકપ્રિય ખલનાયકની વિવિધ ભૂમિકાઓ ભજવનાર અમરીશ પુરી પુરોગામી ખલનાયક પ્રાણના અનુગામી હતા. ગદર એક પ્રેમ કહાનીમાં ખલનાયકની ભૂમિકામાં અમરીશ પુરીનું એક નવું જ સ્વરૂપ દેખાય છે. ચહેરાના સૌંદર્યમાં નિખાર લાવવામાં ખૂબસૂરત દંતાવલીનું આગવું મહત્વ છે. દાડમની કડી જેવા દાંત હોવા એ કુદરતની દેન છે, ને તેનું મોહક હાસ્ય જાણે મોગરાના ફૂલ. માવા મસાલા જેવી તમાકુમાંથી બનેલ અનેક પ્રકારની બનાવટોના બંધાણી થયેલ યુવાધન અકાળે દાંતનું સૌંદર્ય વેડફી નાખે છે. દાંત વાંકા ચૂકા હોય, પાયોરિયા શરૂ થયો હોય તો આધુનિક સારવારથી દાંતની દરેક સમસ્યાઓમાં પૂર્ણ રાહત મળે છે. જમ્યા પછી મોઢું સાફ કરો, સવાર સાંજ 2 વાર દાંત સાફ કરો, જીવનભર દાંતનું આરોગ્ય જળવાય રહેશે અને શરીર પણ નિરોગી થશે. અરે વાહ ગિરીશભાઈ, જો દાંતની તંદુરસ્તી જાળવવાની વાત હોય તો આપની આ સલાહ સૌએ 100 એ 100% અનુસરવા જેવી છે. કાર્યક્રમમાં માનવતાની ધર્મ ભાવનાને ઉજાગર કરતું ગીત મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું આપવામાં આવ્યું હતું, જે હજીએ અમારા ઉરમાં પડઘાયા કરે છે. કાર્યક્રમોની સમીક્ષા બાદ દર વખતની જેમ ગિરીશભાઈએ એમનું એક સ્વરચિત કાવ્ય પણ લખી મોકલ્યું છે. કાવ્યનું શીર્ષક છે પરણેતરની વિરહ વેદના. આંધી ચડી અષાઢની ને ઉગી આશા ભરી અષાઢી બીજ, ઘરમાં હું એકલી અટુલી, મને લાગે મેઘાડંબરની બીક.
1: વા વાદળ ને વીજળી ગોરમ ભાયુ ગગન ઘન ઘોર, ઝરમર વર્ષે સાગર જાયો ને ચહુકે વન વગડાના મોર.
0: ગાય મયુર મધુર મલહાર ને ભીંજાય મારા અંતરની કોર, પરદેશમાં તું ક્યાં ખોવાયો, તું ઝટ આવ ચિતડાના ચોર.
1: ચાતક નજરે જોવું વાટ તારી, વળી વાદળ હારે કરું હું વાત, વાયુ વેગે તું પાછો વળ, આજ વસમી લાગે મેઘલી રાત.
0: હોય સુખ તો દેવાય ઉધાર, પણ વિરહ કેમ કરી વહેંચાય, આ જામ્યો વર્ષાનો ડાયરો, ધરાનું કોમળ હૈયો મહેકાય.
1: નારીનું જીવન તો પતિ પરમેશ્વર, મેં ઓઢી ઉઢણી તારા નામની, હર ઘડી તારી પૂજા કરું, હું આરતી ઉતારું રાધે શ્યામની.
0: પ્રીત પિયુની જંખે પરણેતર, એનો ના વાગે તરઘાયો ઢોલ, યાદ કર તું સુહાગ રાતને, આપણે લીધેલ ભવો ભવના કોલ. વાહ વાહ વાહ ગિરીશભાઈ, સંવેદનાને શબ્દોમાં ઢાળતી, શબ્દોને મઠારીને રજૂ કરતી આપની આ શૈલી તો અદ્ભુત છે. હં, આપ દર વખતે આપની સ્વરચિત સુંદર મજાની કાવ્યરચના મોકલીને કાર્યક્રમને 4 ચાંદ લગાવી દો છો, કાર્યક્રમને મહેકાવી દો છો. આપના શબ્દો થકી કાર્યક્રમને સકારાત્મક ઉર્જાથી સભર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: ને હવે ગિરીશભાઈના ડિટેલ્ડ પત્ર બાદ આ એક ટૂંકો ને ટચ પત્ર છે. કાર્યક્રમને પોતાના શબ્દોથી પ્રકાશિત કરનારા આપણા શ્રોતા મિત્ર પ્રદીપભાઈ કે મહેતાનો RTO રિલોકેશન સાઇટ ભુજથી. સાથે છે શ્રીમતી બીનાબી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. પત્રમાં માત્ર પસંદગીનું ગીત છે, તો પ્રદીપભાઈ આપની પસંદગીનું ગીત જરૂરથી સંભળાવીશું અને આપ કાર્યક્રમ વિશેના આપના અભિપ્રાય પણ મોકલતા રહેજો, અમે એની રાહ જોઈશું.
0: તો હવે આ ઈમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર રૂપેશ કુમાર એ ચુડાસમાનો, મોચી બજાર પડધરી રાજકોટથી. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. તો સાથે જ એમણે યાદ કર્યા છે એમની સાથે હતા એવા નવા રણુજાના કરસનદાસ બાપુને અને આકાશવાણીના સર્વે શ્રોતા અને પત્ર મિત્રોને. જણાવે છે કે પરમ પૂજ્ય નવા રણુજા ધામના મહંત, કે જેનો ઉલ્લેખ હું મારા ઈમેલમાં કરું છું, તેવા આદરણીય મહંત કરસનદાસ બાપુએ આપણી વચ્ચેથી ચીર વિદાય લીધી. પરમ કૃપાળુ પરમાત્મા બાપુના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.
2: ઓમ શાંતિ શાંતિ શાંતિ.
0: બાપુ આકાશવાણીના ખૂબ જ જૂના શ્રોતા હતા. મેં પણ બાપુના આશ્રમની 2 વાર મુલાકાત લીધી હતી અને મારા ઘરે પડધરી પણ બાપુ મને મળવા આવેલા. મારા અહોભાગ્ય. જી રૂપેશકુમારજી, આધ્યાત્મિક રીતે જેમણે ઊંચાઈ પ્રાપ્ત કરી હોય એમનો સ્વભાવ અલગ જ હોય છે, એમનો ઓરા દિવ્ય હોય છે, એમના સદકાર્યોની સુવાસ હંમેશા એમની યાદ અપાવશે. આગળ કાર્યક્રમની સમીક્ષામાં રૂપેશકુમાર જણાવે છે કે તારીખ 1 જુલાઈના મિત્રોના પત્રો અને ઈમેલના ઉત્તરો ખૂબ જ સરસ રીતે બંને બહેનોએ આપ્યા. તારીખ 6 જુલાઈના રોજ રજૂઆત સરસ અને વાર્તા મહત્વ સાંભળવી ગમી.

0: શ્રોતા મિત્રો, હવે આ પત્ર છે માધવપુર પોરબંદરથી ભક્તિભાવથી ભરપૂર એવા આપણા શ્રોતા મિત્ર માવદિયા રામાભાઈનો. લખે છે કે મારી પાસે અત્યારે બે રેડિયો છે અને ત્રીજો રેડિયો અમે લેવાના છે. હું દરરોજ ભજન અચૂક સાંભળું છું. હા રામાભાઈ, ભજન સાંભળવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે. કહેવાય છે ને કે સંસારના તાપથી પીડિત મનને જે શીતળતા આપે તે જ સાચું ભજન.
1: તો હવે પછીનો આ ઈમેલ છે સૈયરના નિયમિત શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો. કેટલાક તળપદા શબ્દો એમણે આ વખતે લખી મોકલ્યા છે. વેગડુ એટલે કે દૂર, મે એટલે કે વરસાદ, પરોણા એટલે મહેમાન, નેત્રુ એટલે વલોણાનું દોરડું, આભલું એટલે દર્પણ વાધીરજભાઈ. સરસ મજાના તળપદા શબ્દો આપે યાદ કરીને અમને લખીને મોકલ્યા છે, ખૂબ ગમ્યું. આગળ કાર્યક્રમની સમીક્ષામાં તેઓ લખે છે કે 6 જુલાઈ સોમવારનો સૈયર કાર્યક્રમ થોડો ગમ્યો અને થોડો ના ગમ્યો. થોડોક સમય વાતો અને મનોરંજન માટે અનામત રાખવા વિનંતી. સર્વોત્તમ કાર્યક્રમ નિર્માણ માટે આદરણીય હિતેશભાઈ તેમજ કાર્યક્રમની સુંદર રજૂઆત માટે બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. જી ધીરજભાઈ, આપની આ ટિપ્પણી અમે નોંધી લીધી છે અને મને લાગે છે કે ફરી વાર આપને આવી ફરિયાદ કરવાનો મોકો નહીં મળે.
0: તો શ્રોતા મિત્રો, હવે આ પત્ર છે ગાયત્રીનગર સરખેજ થી સૈયર સખી નંદુબેન નો. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, પિંકી, તપન તથા મુકેશભાઈ. નંદુબેન લખે છે કે સહ્યર કાર્યક્રમના અમે નિયમિત પત્ર મિત્રો છીએ. 27 એપ્રિલના સોમવારના રોજ મોહિની એકાદશી હતી. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આ વિશે વાત કરી, શ્લોક બોલ્યા તેમજ રીમાબેન શાહ સાથેની વાતચીત આપી અને પ્રવીણભાઈની પસંદગીનું ગીત સંભળાવ્યું. કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો. તો 3 મેના રોજ કચ્છી ભાષામાં બોલ્યા અને ગુજરાતી અનુવાદ કરીને સમજાવ્યું. કચ્છની પ્રખ્યાત દાબેલી, કચ્છી ભરતકામ, અજરખ કામ, લીપણ વગેરે વખણાય છે. કચ્છી ગીતો બહુ જ સારા લાગ્યા અને કિરીટભાઈ એ વાતો સંભળાવી, તેમાં ખૂબ સરસ માહિતી આપી આખાય કાર્યક્રમ દ્વારા. કાર્યક્રમ બહુ સારો લાગ્યો. તો 6 મેના રોજ ઉનાળામાં ધ્યાન રાખવા જેવી બાબતો વિશે જાણકારી આપી, પત્રો અને ઈમેલ્સ વાંચ્યા, મારા પત્રનું વાંચન કર્યું તેમજ કાવ્યની પંક્તિઓ વાંચી, તે સાંભળીને આનંદ થયો. ગિરીશભાઈની કવિતા ખૂબ ગમી. નંદુબેન, નંદુબેન, નંદુબેન, સખી સહિયરો જયારે રોજિંદા કામમાંથી સમય કાઢીને કે રોજિંદા કામ કરતા કરતા કાર્યક્રમ સાંભળે અને બધી વિગતો યાદ કરીને સમય કાઢીને પત્ર લખે ને, વાહ, અમને ખૂબ જ આનંદ થાય. સહિયર કાર્યક્રમ એના ખાસ શ્રોતાઓ સુધી પહોંચ્યાનો વિશ્વાસ થાય. નંદુબેન, થેન્ક યુ સો મચ.
1: હવે આ બે ઈમેલ છે ગામ જાડિયા અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગર થી માધુભાઈ ચૌહાણના. એમની સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. 10 જુલાઈનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. 13 જુલાઈનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. વાર્તા 21મું ટિફિન ખૂબ ગમી. 15 જુલાઈ બુધવારના કરસનદાસ બાપુના ચરણ પાદુકા પધરાવવાના છે. તો હું, બપાડાવાળા પોપટભાઈ અને કિરીટભાઈ નવા રણુજા જવાના છીએ. બીજા દિવસે અષાઢી બીજ છે તો પરબની વાવ દર્શન કરતા આવીશું. વાહ માધુભાઈ, સૈયરના શ્રોતાઓનો જે પરિવાર છે, સૈયર થકી બધા એકબીજાના સંપર્કમાં રહે છે અને એકબીજાને મદદરૂપ થતા રહે છે, એ ખરેખર ખૂબ જ ખુશીની વાત છે.
0: તો શ્રોતા મિત્રો, હવે ઘણા લાંબા સમય બાદ આપણા એક શ્રોતા મિત્રએ ફરી પત્ર લખ્યો છે. ગામ તળાજાથી રાજુભાઈ દોશીનો પત્ર છે. રાજુભાઈ, આપનું ફરી એકવાર સહિયર પરિવારમાં સ્વાગત તો બને જ છે. હા, સ્વાગત, સ્વાગત, સ્વાગત. શ્રોતા મિત્રો, રાજુભાઈ લખે છે કે આપના સહિયર કાર્યક્રમ બહુ જ સારા અને જાણવા લાયક હોય છે. બીજું મારું એક સૂચન છે કે આપ કાર્યક્રમના અંતમાં એકવાર આપનું સરનામું આપો જેથી નવા મિત્રો પત્ર લખી શકે. લો બોલો રાજુભાઈ, આપ કાર્યક્રમ બરાબર રીતે પૂરો સાંભળતા નથી. હા, અમે તો દરેક કાર્યક્રમના અંતમાં સરનામું આપીએ જ છે. ચાલો અત્યારે પણ એકવાર જણાવી દઈએ. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009. અને તમે અમને ઈમેલ પણ કરી શકો છો રાજુભાઈ. અમારું ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. તો રાજુભાઈ, આગળ આપ જણાવો છો કે કાર્યક્રમમાં જૂના ઉદ્ઘોષકોની મુલાકાત વધુ આપો. હું લગભગ 13 વર્ષનો હતો ત્યારથી આકાશવાણી સાંભળું છું અને મંજુલાબેન શાહ, પ્રેમશંકર ભટ્ટ જેવા ઉદ્ઘોષકો મને ખૂબ યાદ આવે. જી રાજુભાઈ, હમણાં જ આકાશવાણીના પ્રસારણ યાત્રાના 90 વર્ષની આપણે ઉજવણી કરી, તે અંતર્ગત આકાશવાણી અમદાવાદ કેન્દ્રથી પણ અમે આકાશવાણીના ઘણા બધા જૂના ઉદ્ઘોષકો સાથેની વાતચીત, એમના સંભારણા વિશેની વાતો રજૂ કરી હતી. ને હવે પત્રના અંતમાં આપે લખી મોકલાવેલા સુંદર સુવાક

0: वाक्यों ने पंक्तियों वाचो छो। बिगड़ेल काम सुधर जाते हैं, बिगड़ेल बात बन जाती है, लेकिन जिसकी सोच बिगड़े उसका कोई इलाज नहीं। इसीलिए सोच अच्छी होनी चाहिए। बुरा जो देखन मैं चला, बुरा ना मिलिया कोई, जो दिल खोजा अपना मुझसे बुरा ना कोई।
1: तो હવે પછીનો આ ઈમેલ છે સાત સમંદર પારથી, જેઓ સૈયર કાર્યક્રમ સાથે જોડાય છે તેવા ટેમ્પા ફ્લોરિડા યુએસએ થી હરીશભાઈનો, સાથે છે ગીતાબેન, હર્ષ, અદિતિ અને એમનો ગ્રેન્ડસન ઓમ. લખે છે, વી લિસન ટુ યોર સૈયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ ઇટ ઇઝ રિયલી ફેન્ટાસ્ટિક. ત્યારબાદ તેઓ જણાવે છે કે પ્રણવ ત્રિવેદીની હિતેશ માવાણીએ લીધેલી મુલાકાત ગમી અને પ્રણવ ત્રિવેદીને હું જાણું છું, તેઓ સ્ટેટ બેંકમાં હતા અને હું પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ ઓડિટર હતો. અરે વાહ હરીશભાઈ, કહેવાય છે ને કે આ દુનિયા કેટલી નાની છે. અને આગળ આપે જણાવ્યું છે કે સૈયર કાર્યક્રમમાં અમારું સ્વાગત કરજો, આપ ગયા વખતે ભૂલી ગયા હતા. તો આપને યાદ કરાવી દઈએ કે સૌથી પહેલી વખત જયારે આપનો ઈમેલ અમને મળ્યો હતો ત્યારે અમે આપનું સ્વાગત કર્યું જ હતું, છતાં પણ આપની ઈચ્છાને માન આપીએ, કારણ કે સ્વાગતમાં શું કંજુસાઈ.
2: સ્વાગત સ્વાગત સ્વાગત,
1: આટલું સરસ ઈમેલ લખવા બદલ અને તમે યુએસએ છો ત્યાંથી પણ સૈયર સાંભળવા બદલ અને સૈયર સાથે જોડાઈને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: શ્રોતા મિત્રો, હવે ગામ ધારડા તાલુકા તળાજા જિલ્લા ભાવનગર થી એકદમ મોતીના દાણા જેવા અક્ષરોમાં લખાયેલો પત્ર આવ્યો છે. ગયા વખતે જેમને અમે વિનંતી કરી હતી કે આપનું નામ પત્રમાં હતું નહીં તે જણાવશો, એ પત્ર મિત્ર છે આકાશ બારૈયા. આકાશભાઈ સાથે છે પરિવારના વડીલ પરસોત્તમભાઈ બારૈયા, મનસુખભાઈ બારૈયા, જયદીપભાઈ, કિશનભાઈ, વિજુબેન બારૈયા, આરતીબેન, આશાબેન, કાજલબેન, નાનકડી ભાણીબેન કૃતિકા અને હિતિકા, પડોશી પવનબા ગોહિલ, પ્રવીણા, સેજલ, નયના અને સંપૂર્ણ બારૈયા પરિવાર. આપે લખ્યું છે કે આપ બંને બહેનોએ સુમધુર કંઠે અમારા ગત પત્રનો જવાબ આપ્યો, તેથી મારા દાદીમાને ખૂબ જ આનંદ થયો છે. એમની જ ઈચ્છા હતી કે કાર્યક્રમમાં પત્ર લખાય અને વંચાય, એમની ઈચ્છા પૂરી કરવા બદલ આભાર. મારા દાદીમાને આકાશવાણી દ્વારા પ્રસારિત કાર્યક્રમો સાંભળવા બહુ ગમે છે. આપણા કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્ર પોપટભાઈ રાવળ અમારી બાજુના ગામમાં રહે છે અને સહ્યર કાર્યક્રમના સર્વે શ્રોતા મિત્રોને દાદીમાં વિજુબેન તરફથી યાદી અને જય શ્રી કૃષ્ણ. આકાશભાઈ, દાદીમાં વિજુબેન ને સૌ શ્રોતા મિત્રો અને અમારા તરફથી પ્રણામ. અને અમારું અનુમાન છે કે આપ લગભગ હજુ ભણી રહ્યા હશો. અમને હવે પછીના પત્રમાં એ પણ જણાવજો કે આપ શું ભણી રહ્યા છો. હોને,
1: અને હવે આ ઈમેલ છે દર વખતે કઈક ને કઈક માહિતીપ્રદ કે પછી રમૂજી વાત લખીને મોકલતા વલસાડ થી હોસંગ બરડીનો. આજે તેમણે કેટલાક શહેરોના નામ બદલાયેલા તેના વિશે વાત કરી છે. જેમ કે બોમ્બેનું નામ મુંબઈ થયું, બરોડાનું વડોદરા, મદ્રાસનું ચેન્નઈ અને વલસાડનું વલસાડ. ત્યારબાદ તેઓ લખે છે કે એક વિદેશી વ્યક્તિ મુંબઈ થી વલસાડ આવવા નીકળેલો, ટ્રેન વલસાડ આવી પણ તેને થયું કે વલસાડ હવે પછી આવશે એટલે બેસી રહ્યો અને આગળ નીકળી ગયો. શેક્સપિયરે કહેલું, વોટ ઇઝ ધેર ઇન અ નેમ, કોલ અ રોઝ બાય એની નેમ એન્ડ ઇટ વિલ સ્મેલ ધ સેમ. જી અવસંગભાઈ, ફૂલ માટે તો શેક્સપિયરની આ વાત સાચી છે, પરંતુ અત્યારના સમયમાં નામ ઘણું અગત્યનું થઈ ગયું છે.
0: તો હોસંગભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે ગામ કોટડા ચકાર તાલુકા ભુજ કચ્છ થી. આપણા ખુશ મિજાજી શ્રોતા મિત્ર વાંજા દરજી હિરેન સુપેડા તેમજ શ્રીમતી દયા સુપેડાનો લખે છે કે તારીખ 3 જુલાઈ શુક્રવારના રોજ શરૂઆતમાં મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત સાંભળ્યું, ખૂબ સરસ મજાનું લાગ્યું. તેમજ 1 જુલાઈથી 7 જુલાઈ વન મહોત્સવ ઉજવાય છે તે વિશે તમામ જિલ્લા સંસ્કૃતિ વનોની યાદી આપી તે ખૂબ પસંદ પડી. તેમાં કચ્છ જિલ્લાના રક્ષક વનનો આપે ઉલ્લેખ કર્યો હતો. અમે રક્ષક વન જોયું છે, અમને ખૂબ મજા આવી હતી. અને હા, બીજું કે ત્રિલોકભાઈની ડોક્ટર તપન શાહ સાહેબની વાતચીત એપેન્ડિસાઇટિસ વિશેની જાણકારી આપી તે સરસ લાગી, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ લાઠીના દીપકભાઈ પરમારની પસંદગી અને ઉત્તરસંડાના રમેશભાઈ ભાટિયાની પસંદગી ખૂબ સરસ મજાની. હા હિરેનભાઈ, આપે રક્ષક વન જોયું છે અને તેનો ઉલ્લેખ કાર્યક્રમમાં થયો એટલે ચોક્કસપણે આપની નજર સમક્ષ વનના દ્રશ્યો જીવંત થઈ ગયા હશે. આપ પ્રકૃતિ સાથે જોડાયેલા રહો છો એ ખૂબ સરસ વાત છે.
1: અને ત્યારબાદ હવે આ ઈમેલ છે ઉત્તર ગુજરાતના પાટણના રહેવાસી અને હાલ પોરબંદરથી એવા મહેશભાઈ પ્રજા. પ્રજાપતિનો તથા એમની સાથે છે પરમ મિત્ર મેહુલ ગોહિલ. લખે છે કે તારીખ 29 જુલાઈના રોજ રજૂ થયેલ નાટક કેક્ટસ ખરેખર ખૂબ જ સરસ. આ માટે તમામ પાત્રો અને કલાકારોની સાથે સાથે લેખિકા ભાનુમતીબેન જાનીને પણ ખૂબ ખૂબ અભિનંદન. તારીખ 1 જુલાઈના ઈમેલ અને પત્રોના જવાબમાં મારા ઈમેલનો

સમાવેશ થયો, તેથી મને ફરીથી ઈમેલ કરવાની પ્રેરણા મળી અને સાથે સાથે જામનગરના રેડિયો પ્રેમી ધર્મેન્દ્રસિંહ રાઠોડની આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષને અનુલક્ષીને જે સંભારણા રજૂ થયા તે માટે ધર્મેન્દ્રસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન. તારીખ 3 જુલાઈના અનેક વન તેમજ ગીરના જંગલો વિશે ખૂબ જ સરસ વાતચીત કરી અને ડોક્ટર તપન શાહની મુલાકાતમાંથી પણ ઘણી બધી જાણકારી મળી અને ફરમાઈશી ગીતો પણ લાજવાબ હતા. અરે વાહ મહેશભાઈ, અમારે કહેવું પડશે કે આપનો ઈમેલ પણ લાજવાબ છે. અને હા, જેટલી વાર આપ ઈમેલ કરશો અમે ઉત્તર જરૂરથી આપીશું, એટલે હવે આપ ઈમેલ કરવાનું ચાલુ જ રાખજો. અને ઈમેલમાં તેઓ જણાવે છે કે મેં એક ગીતની ફરમાઈશ કરી હતી ગયા ઈમેલમાં અને જ્યાં સુધી આ ગીતની ફરમાઈશ પૂરી નહીં થાય ત્યાં સુધી હું આ જ ગીતની ફરમાઈશ કરતો રહીશ. ચાલો આજે જ પૂરી કરી દઈએ.

0: તો શ્રોતા મિત્રો, આ સરસ મજાના ગીત બાદ હવે આ સંદેશ છે અમદાવાદથી સિંગર સખી નીલાબેન પટેલનો. કિરીટભાઈની રબડીવાળી વાતને લઈને અમે આપેલી શીખ હતી કે રાત્રે રબડી કે બહુ ગળ્યું ન ખાવું, એ યોગ્ય નથી. તો શ્રોતા મિત્રો, આ વાતને અનુલક્ષીને આપણા આ સખી કહે છે કે ગળ્યું ખાવાનું તો ના છૂટે, હા જો ખબર પડે કે મારો અંતિમ દિવસ છે અને મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની હોય તો હું સ્વીટ ખાવાનું પસંદ કરીશ. નીલાબેન, અમે ઈચ્છીએ છીએ કે આપનું આયુષ્ય ખૂબ લાંબુ હોય અને આપ સ્વસ્થ જીવન જીવો. ભલે સ્વીટ ખાતા રહો, પણ સાથે સાથે સ્વાસ્થ્યની, તંદુરસ્તીની પણ કાળજી ચોક્કસ રાખો. તો શ્રોતા મિત્રો, આગળ એમણે એમ જણાવ્યું કે મારો રેડિયો થોડા સમયથી બગડી ગયો હતો. મારો દીકરો રેડિયો રિપેર કરાવવા લઈ ગયો. મને એટલા દિવસ બહુ જ ગમગીન લાગતું હતું. તો મારા દીકરાએ કહ્યું કે ઘરમાં હોમ થિયેટર છે ને, એમાં ગીતો સાંભળ. તો મેં એને કહ્યું કે ના, મને તો મારો રેડિયો જ જોઈએ. અને હવે રેડિયો પાછો આવી ગયો છે રિપેર થઈને. તો હાશ થઈ. આકાશવાણી સાંભળવાનું મને ખૂબ પ્રિય છે. આકાશવાણીને કોઈ જ રિપ્લેસ ના કરી શકે. જૂના ગીતો અને ગુજરાતી ગીતો આકાશવાણી ઉપર સાંભળવાની મને બહુ મજા આવે છે. ખાસ કરીને તમને બંને બહેનોને સાંભળવાની ખૂબ મજા આવે છે. વાહ નીલાબેન, વાહ. આકાશવાણી પ્રત્યેનો આપનો પ્રેમ અપ્રતિમ છે. આ પ્રેમ અકબંધ રાખજો અને સહિયર કાર્યક્રમમાં આપના રબડી જેવા મીઠા અભિપ્રાય આપતા રહેજો હને.
1: અને હવે આવા જ એક અન્ય શ્રોતા મિત્રોનો સંદેશ છે કે જે પણ હંમેશા આપણને સરસ મજાના એમના અભિપ્રાય પહોંચાડતા રહે છે. જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો જણાવે છે કે તારીખ 1 જુલાઈના રોજ પત્રો અને ઈમેલ્સના આપે જે ઉત્તરો આપ્યા તે સાંભળવાની ખૂબ જ મજા આવી. અને ત્યારબાદ તારીખ 3 જુલાઈના રોજ કાર્યક્રમની શરૂઆત મિસ્ટર નટવરલાલના ગીત સાથે થઈ. વાહ. ત્યારબાદ વન મહોત્સવ વિશેની જે માહિતી આપે આપી એ સાંભળીને તો મોજે મોજ પડી ગઈ. ડોક્ટર તપન શાહે એપેન્ડિસાઇટિસ વિશે પણ ખૂબ સરસ જાણકારી આપી. તો આગળ તેઓ જણાવે છે કે સોમવારે 6 તારીખે વાર્તા મહતુ સાંભળવી ગમી. વૈશાલીબેન ત્રિવેદીની રજૂઆત ખૂબ સરસ લાગી. બુધવાર 8 જુલાઈના કાર્યક્રમને તો 100 માંથી 100 માર્ક્સ. પત્રો અને ઇમેલ્સના જવાબો બંને બહેનોએ ખૂબ જ સરસ રીતે આપ્યા. કર્યાવર ફિલ્મનું ગીત સાંભળવા મળ્યું, ખૂબ આનંદ થયો. મારા ગમતા ગીતોની જે યાદી છે ને એમાંનું આ એક ગીત હતું. ત્યારબાદ તેઓ જણાવે છે કે 10 જુલાઈ શુક્રવારે પ્રણવ ત્રિવેદીની હિતેશ માવાણીએ લીધેલી મુલાકાત ખૂબ ગમી. સોમવાર 12 જુલાઈએ વાર્તા 21મું ટિફિન સાંભળવાની ખૂબ જ મજા આવી. ધર્મેન્દ્રસિંહજી, આપ સૈયરના આટલા નિયમિત શ્રોતા છો અને દરેકે દરેક કાર્યક્રમનો અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો. તો આપ આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો, કાર્યક્રમને સરાહતા રહેજો અને આપના પ્રતિભાવ અમારા સુધી પહોંચાડતા રહેજો.
0: તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને ઈમેલ્સની સફર અહીં જ પૂરી કરીએ છીએ. વિશ્વ યુવા કૌશલ્ય દિવસના સંદેશને આપણે સૌ સમજીએ, સાર્થક કરીએ એ વિચાર સાથે જ બસ આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં NIA કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે. અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ મહત્વાકાંક્ષી કરાર સમાજના દરેક વર્ગને સશક્ત બનાવશે, જે ભારતના લોકોની ક્ષમતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે. આ કરાર મહિલાઓ, ખેડૂતો, યુવાનો, MSME, નવીનતાઓ, વ્યાવસાયિકો અને માછીમારો માટે નવી તકોનું સર્જન કરશે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે 75,000થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900થી વધુ કંપનીઓને તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ સંગઠનોએ ભારત UK મુક્ત વેપાર કરારને એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. ફિક્કીના મહાસચિવ અનંત સ્વરૂપે કહ્યું કે આ કરાર વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભાગીદારી વધારવા અને નવીનતા આધારિત વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ

0: મદદ કરશે. એસોચેમના પ્રમુખ નિર્મલકુમાર મિંડાએ જણાવ્યું કે આ કરાર ભારતની એફટીએ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના બે સૌથી જૂના લોકશાહીઓને વ્યાપક મુક્ત વેપાર ભાગીદારી દ્વારા એકસાથે લાવે છે. તેમણે કહ્યું કે આ કરાર કાપડ, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદન અને રસાયણ ક્ષેત્રોને નોંધપાત્ર રીતે લાભ પહોંચાડશે તેવી આશા છે. ટ્રેડ પ્રમોશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોહિત સિંગલાએ જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસકારો માટે તકનો એક નવો અધ્યાય શરૂ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ કરાર નિકાસને વેગ આપે છે, એમએસએમઈ માટે નવી તકો ઊભી કરશે અને યુકેમાં કામ કરતા વ્યાવસાયિકોને પણ લાભ આપશે. આજે સ્કિલ ઇન્ડિયા મિશનના 11 વર્ષ થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આ મિશનની શરૂઆત કરાવી હતી, જેનો ઉદ્દેશ યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ સંબંધિત કૌશલ્યથી સજ્જ કરવાનો હતો. સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ દર વર્ષે 1 કરોડથી વધુ યુવાનો તાલીમ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1,65,00,000થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. દેશ જેમ જેમ વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યો છે, તેમ દરેક નાગરિકની ક્ષમતાને ઉજાગર કરવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે કૌશલ્યમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેન્દ્ર સરકારે નવી ઉર્જા સાથે વૈશ્વિક મંચ પર આયુર્વેદ અને યોગ સ્થાપિત કર્યા છે. આજે નવી દિલ્હીમાં સુશ્રુતમ 2026ના ઉદઘાટન સમારોહમાં સંબોધતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આયુર્વેદિક શસ્ત્રક્રિયાની પ્રાચીન પરંપરાને વૈજ્ઞાનિક ધોરણો પર સ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વધુમાં આ મુજબ કહ્યું હતું.
1: यहाँ उपस्थित युवा विद्यार्थियों तथा प्रोफेशनल लाइफ की शुरुआत कर रहे शोधकर्ताओं से मैं ये कहना चाहूंगी कि आयुर्वेद का भविष्य आपके हाथों में है. आप सभी को जिज्ञासा, स्वच्छनिष्ठा और वैज्ञानिक दृष्टिकोण के साथ व्यवहारिक शोध और अपने क्षेत्र में श्रेष्ठ साक्ष्य निर्माण के मार्ग पर आगे बढ़ना होगा.
0: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. શ્રી રાધાકૃષ્ણને કર્ણાટકના મનસુર અલી ખાન અને મધ્યપ્રદેશના રજનીશકુમાર અગ્રવાલને શપથ લેવડાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પંજાબની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ જાલંધર કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરાયેલા 74 અન્ય રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશમાં અમૃતસરને વારાણસી સાથે જોડતી સંત રવિદાસ એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. જલંધર જતા અગાઉ શ્રી મોદી ચંદીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લેશે અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-78-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલતની રચના કરી છે. મંત્રાલયે બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને મહારાષ્ટ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ મુંબઈમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના રૂમ નંબર 26ને NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે વિશેષ અદાલત તરીકે નિયુક્ત કર્યો છે. NIA કાયદા હેઠળ આતંકવાદ સંબંધિત અને અન્ય અનુસૂચિત ગુનાઓ સહિત NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય દ્વારા વિશેષ અદાલતોની રચના કરવામાં આવે છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે

0: સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીયવાદને ભવિષ્ય માટે યોગ્ય બનાવવા અંગેની મંત્રીસ્તરીય ગોળમેજીમાં બોલતા ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જણાવ્યું કે સુરક્ષા પરિષદ ચાલુ સંઘર્ષોમાં અર્થપૂર્ણ રીતે હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની તેની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે.
1: The Security Council has been ineffective.
2: સુરક્ષા પરિષદ પ્રભાવિત આબાદી કી તકલીફો કો ખતમ કરને મે નાકામ રહી હૈ. ઇસલિયે સંયુક્ત રાષ્ટ્ર કી સ્થાપના કે મૂળ સિદ્ધાંત અંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને પર હી સવાલ ઉઠને લગે હૈ. સુરક્ષા પરિષદ કી ઇન કમીઓ કી વજહ સાફ હૈ. 1940 કે દશક કે હિસાબ સે બના 80 સાલ પુરાના ઢાંચા આજ કી ચુનૌતિયો સે નિપટને કે લિયે ઉપયુક્ત નહીં હૈ. સંયુક્ત રાષ્ટ્ર એક સમૂહ કે તોર પર સુરક્ષા પરિષદ મે સુધાર લાને કી દિશા મે કોઈ ઠોસ કદમ નહીં ઉઠા પાયા હૈ.
1: ઓન રિફોર્મિંગ ધ સિક્યુરિટી કાઉન્સિલ.
0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક 0.5% વધુ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 500 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે સિમેન્ટ, કેમિકલ્સ અને બેન્કિંગ શેરો સૌથી વધુ વધી રહ્યા હતા, જ્યારે યુટિલિટીઝ, આઈટી અને એફએમસીજી શેરો નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફ્રાન્સને 2-0 હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓરિયાઝાબાલે પહેલો ગોલ કર્યો, ત્યારબાદ પેડ્રો પોરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. દિલ્હી સરકાર આ મહિનાથી ધોરણ 9ની લગભગ 1.3 લાખ છોકરીઓને સાયકલનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં દિલ્હીના શિક્ષણમંત્રી આશિષ સૂદે જણાવ્યું કે આ પહેલ શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા અને દરેક દીકરીને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં એનઆઈએના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણ ઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ હવે આપ સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી અમલમાં આવ્યો છે. આ સાથે ભારતની 99% નિકાસ પર હવે કોઈ કર લાગશે નહીં. બંને દેશો વચ્ચેના આ નવા આર્થિક યુગની શરૂઆતના પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગ અને વિદેશ વેપાર મહાનિદેશાલય ડીજીએફટીના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે આજે અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેનર ટેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાના કર્યો. આ પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે જણાવ્યું કે આ વેપાર કરાર બંને દેશ વચ્ચેના આર્થિક અને રાજકીય સંબંધોને મજબૂત બનાવશે. ડીજીએફટીના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે માહિતી આપી કે કાપડ, ચામડું, દવાઓ અને ઇજનેરી ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે, જે મુખ્ય ઉત્પાદન કેન્દ્રો ખાસ કરીને ગુજરાતમાંથી નિકાસ વૃદ્ધિને વેગ આપશે.
1: This FTA important है क्योंकि इसमें इंडियन एक्सपोर्ट्स 99% ऑफ इंडियाज एक्सपोर्ट को अब जीरो ड्यूटी एक्सेस मिल गया है यूके मार्केट में. हमारे एक्सपोर्ट पे अब कोई ड्यूटी नहीं लगेगा यूके में जब वो यहाँ से एक्सपोर्ट होगा. तो हमारे जो बहुत सारे कॉम्पिटिटर्स थे जिनको ये एडवांटेज था ड्यूटी बेनिफिट का, वो अब हमारे एक्सपोर्टर्स को भी हो गया. एंड एक्सपोर्टर्स अब इस एडवांटेज को लेकर यहाँ से एक्सपोर्ट अब बहुत आगे जाने वाला है. नेक्स्ट 5 years एटलीस्ट डबल यहाँ से इंडिया यूके एक्सपोर्ट हो जाए.
0: રાજ્ય સરકારે સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ હેઠળ અસરગ્રસ્તોને 7,500 થી 1,00,000 રૂપિયા સુધીની સીધી આર્થિક સહાય ચૂકવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 30,00,000 રૂપિયા સુધીની લોન અને વ્યાજમાં સબસીડી પણ આપવામાં આવશે.
2: જેમની પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે.

0: આવશે, જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. એટલે કે સીધે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
1: રાજ્ય સરકારે વહીવટી કામગીરીને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા સચિવાલય સંવર્ગમાં સેક્શન ઓફિસર વર્ગ 2ની સંખ્યામાં વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ સેક્શન ઓફિસરના મંજૂર પદો 606થી વધારીને 634 કરવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર નવી કેડર રચનામાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત રાજ્યના 26 વિભાગો અને 19 કચેરીઓમાં વધારાનું કાર્યબળ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. રાજ્યભરમાં સામાજિક સેવાઓ થકી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવામાં અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે. તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. અગાઉ મુખ્યમંત્રીએ વહેલી સવારે ગાંધીનગર અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચન કરી દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. સુરતની સુમુર ડેરીની ચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. તાપી જિલ્લાની 5 બેઠકો વ્યારા, સોનગઢ, કુકરમુંડા, ડોલવણ અને નિઝરમાં મતદારો આજે મતદાન કરી રહ્યા છે. 17 જુલાઈએ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. રાજ્યભરમાં 2-3 દિવસના વિરામ બાદ આજે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો. સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ સુરતના માંડવી અને કામરેજ તથા તાપીના ઉકાઈ તાલુકામાં થયો હતો. આ સાથે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. તાપીમાં આજે વાલોડ, બાજીપુરા તેમજ વ્યારા શહેરમાં વરસાદી ઝાપટાં થતાં લોકોએ રાહત અનુભવી. દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી તથા દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને 17 અને 18 મીએ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ખેડાના ડાકોરમાં આજે અષાઢી બીજ પૂર્વે ભવ્ય રથયાત્રા યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ વિભા દેસાઈ અને સાથીઓના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે, જેના શબ્દો છે સુંદરમના.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર। હવે આપને સંભળાવીએ હંસા દવેના સ્વરમાં ચંદ્રશેખર ઠક્કરની શબ્દરચના, સંગીત છે પુરુષોત્તમ ઉપાધ્યાયનું।

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સાંભળતા રહો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી, બસ થોડી પ્રતીક્ષા.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

96.7 FM પર આપે ટ્યુન કરેલ છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સાંજના 5 થયા છે. હવે સાંભળીએ સરગમ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં સાંભળીશું 90ની દશકના સુપરહિટ ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ બરસાત ફિલ્મના આ ગીતથી, યુગલસ્વર કુમાર શાહનું તથા અલકા યાજ્ઞિકનો. શબ્દો સમીરના, સંગીત છે નદીમ શ્રવણ.

ફરી એક વખત કુમાર શાહનું તથા અલકા યાજ્ઞિકનો યુગલસ્વર. ગીતકાર ઇન્દિવર, સંગીત રાજેશ રોશનનું. ફિલ્મ છે કોયલા.

આ હતું સરફરોશ ફિલ્મનું ગીત. સરગમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, 90ના દશકની વાત કરીએ એટલે અલકા યાજ્ઞિક અને કુમાર શાનું આ બે નામ તો સામે આવે જ. આજે આપણે જેટલા ગીતો સાંભળી રહ્યા છીએ તેમાં અલકા યાજ્ઞિક અને કુમાર શાનું તો છે જ. વધુ એક તેમના સ્વરમાં ગીત સાંભળી લઈએ. ફિલ્મ છે રંગ, સંગીત છે નદીમ શ્રવણ અને શબ્દો છે સમીરના.

0: સોલ્જર ફિલ્મના આ ગીત સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સાંજના 5:30 થઈ છે. હવે સમય છે સુરીલી સાંજનો. આ કાર્યક્રમમાં સાંભળીશું કેટલાક ગુજરાતી ગીતો. સૌપ્રથમ સાંભળીએ વિરાજ અને બીજલનો સ્વર, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય.

0: મીરાબાઈની રચના સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
2: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: દોસ્તો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. અત્યારે સાંજના 6:01 થઈ છે. હવે પ્રસ્તુત છે સુરીલા સફર. આ સફરને સુરીલો બનાવીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ ગીત છે અજનબી ફિલ્મમાંથી, લતા મંગેશકર તથા કિશોર કુમારનો યુગલ સ્વર, ગીતકાર છે આનંદ બક્ષી, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

આ હતું ઘર ફિલ્મનું ગીત, લતા મંગેશકરના સ્વરમાં. સંગીત હતું આર ડી બર્મનનું. સુરીલા સફર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં આ ગીત. ગીત રચના અંજાનની, સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ. ફિલ્મ છે મુકદ્દર કા સિકંદર.

આ હતું લતા મંગેશકરના સ્વરમાં અનામિકા ફિલ્મનું ગીત. કાર્યક્રમમાં હવે પછીના ગીતના ગાયક કલાકારો છે લતા મંગેશકર, સાથે છે કિશોર કુમાર. ગીતકાર છે મજરૂ સુલતાનપુરી, સંગીત આર ડી બર્મન. સાંભળીએ રામ પુરકા લક્ષ્મણ આ ફિલ્મનું ગીત.

વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમનું હવે પછીનું સુરીલી ગીત છે. લતા મંગેશકર તથા કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ છે સિલસિલા. શબ્દરચના જાવેદ અખ્તરની, સંગીત છે શિવહરીન.

કાર્યક્રમમાં હવે સાંભળીએ જસપાલસિંહ તથા હેમલતાના યુગલસ્વરમાં નદિયા કે પાર આ ફિલ્મનું ગીત તથા સંગીત રવિન્દ્ર જૈનના.

કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ શબ્બીર કુમાર તથા લતા મંગેશકરના સ્વરમાં. બેતાબ ફિલ્મના આ ગીતને સંગીત આપ્યું છે આર ડી બર્મને, શબ્દો છે આનંદ બક્ષીના.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. અમદાવાદ, સુરત અને ભરૂચથી ઉત્પાદનોનો પ્રથમ નિકાસ જથ્થો રવાના કરાયો. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધાને પૂર્વવત કરવા સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર. પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાને કેન્દ્ર સરકારની મંજૂરી. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ગજરાજોનું વિધિવત પૂજન, ભક્તોએ ભગવાનના સોનાવેશના દર્શન કર્યા. અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન આવતીકાલે નગરચર્યાએ નીકળશે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે અને રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ કરાર હેઠળ અમદાવાદ, સુરત અને ભરૂચ, ઝઘડિયા, જીઆઈડીસી સહિતની જગ્યાઓએથી આજે યુનાઇટેડ કિંગડમ માટે વિવિધ ઉત્પાદનોની પ્રથમ નિકાસ જથ્થો રવાના કરાયો છે. સુરત ડાયમંડ બુર્સ ખાતેથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી ઉત્પાદનોના પ્રથમ નિકાસ જથ્થાને લીલી ઝંડી અપાઈ. આ અંગે કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સાવલિયાએ પ્રતિક્રિયા આપી છે.
1: આપણે પેલું શિપમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે ડ્યુટી વગરનું એક્સપોર્ટ આપણે આજે કરી દીધું છે. જે આવનાર સમયની અંદર કોઈ પણ જેમ્સ એન્ડ જ્વેલરીની કોઈ પણ એક્સપોર્ટ અહીંથી થશે તો એમાં જે 4% ડ્યુટી લાગતી હતી એ ટોટલી ઝીરો નાબૂદ કરવામાં આવી છે. આનાથી ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને સૌથી મોટો ફાયદો થશે. એમાં ગુજરાત અને સુરતને સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરીનો બેનિફિટ થશે. આવનાર સમયની અંદર અમેરિકા પછીનું જે મોટું માર્કેટ છે એ યુકે અને યુરોપિયન કન્ટ્રીઓ છે, જેનાથી આપણને આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે.
0: ઉલ્લેખનીય છે કે આ કરારથી ભારતની નિકાસ થતી 99% વસ્તુઓ પર બ્રિટનના બજારોમાં કોઈ કર નહીં લાગે. રાજ્યભરના ઉદ્યોગકારો દ્વારા આ કરારને વ્યાપક આવકાર મળી રહ્યો છે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધા ઝડપથી પૂર્વવત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર કરાયું છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળમાં આ અંગે લેવાયેલા નિર્ણયની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં લારી રેકડી ધારકોને 7,540 ચોરસ ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને 25,040 ચોરસ ફૂટથી મોટી કેબિન ધારકોને 50,000 રૂપિયા અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલું હોય તેવા દુકાનદારોને 1,00,000 રૂપિયાની રોકડ સહાય ચૂકવાશે. આ માટે આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
2: જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
0: દરમિયાન બેઠકમાં રાજ્યના જે વિસ્તારમાં વરસાદ ઓછો પડશે ત્યાં ગૌશાળા, પાંજરાપોળ અને રખડતા પશુઓને પૂરતો ચારો આપવાનો પણ નિર્ણય લેવાયો હોવાનું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર અને દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં 1,570 કરોડ રૂપિયાની જહાજ સમારકામ સુવિધા માટે નાણાકીય સહાયની મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ અંગે કહ્યું, પોરબંદરના કુછડી ખાતે અંદાજે 2,000 એકરમાં ફેલાયેલા આ સંકલિત દરિયાઈ ઉત્પાદન ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, આનુષંગિક ઉત્પાદન એકમ, સામાન્ય માળખાકીય સુવિધા અને ક્ષમતા વિકાસ કેન્દ્ર સામેલ હશે. તે ગુજરાત ને હેવી ટનેજ જહાજોના નિર્માણ માટે એક મોટા કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. શ્રી સોનોવાલે કહ્યું, વાડીનાર ખાતે કોચીન શિપયાર્ડ લિમિટેડ અને દીનદયાળ બંદર સત્તામંડળ દ્વારા સંયુક્ત રીતે તૈયાર થનારી આ પરિયોજનાથી વાડીનારના અગ્રણી આંતરરાષ્ટ્રીય

0: દરિયાઈ માર્ગ પર તેના વ્યૂહાત્મક સ્થાન તેમજ મુંદ્રા અને દીનદયાળ બંદર સાથેની તેની નિકટતાનો લાભ ઉઠાવીને આ સુવિધા ભારતના અગ્રણી જહાજ સમારકામ કેન્દ્ર પૈકીના એક તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઓફિસર વર્ગ 2ના 28 નવા પદને મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત 26 વિભાગ અને 19 કચેરીને વધારાનું કાર્યબળ મળશે. સચિવાલયમાં અધિકારીઓની સંખ્યા વધતા સરકારી કામકાજ અને ફાઇલોના નિકાલમાં પણ વધુ ઝડપ આવશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 2 ઔદ્યોગિક એકમો બોર્ડના નિયત ધોરણનું પાલન ન કરતા હોવાનું ખુલતા તેમની સામે કડક પગલાં લેવા ગાંધીનગર વડી કચેરી ખાતે રિપોર્ટ મોકલાયો છે, જેમાં 21 એકમોને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે અને 13 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવાના હુકમો પાઠવવામાં આવ્યા છે. જીપીસીબીના જામનગરના અધિકારી જીબી ભટ્ટે વધુ માહિતી આપી છે.
1: જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે. તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણીનો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે.
0: અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભક્તોએ આજે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીના સોનાવેશના અલૌકિક દર્શનનો લાવો લીધો. હવે આવતીકાલે સવારે 4 વાગે મંદિરમાં મંગળા આરતી કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે 4:30 વાગે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાશે. સવારે 5-6 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. ત્યારબાદ સવારે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવશે.
2: અષાઢી બીજના પાવન અવસરે એટલે કે આવતીકાલે અમદાવાદમાં નગરચર્યાએ નીકળવા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભક્તો પણ ભગવાનની એક ઝલક જોવા અને તેમના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ભગવાનના 3 ઐતિહાસિક રથની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલી આ વિધિ બાદ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આ સાથે જ રથયાત્રાની અગ્રભાગે રહેનારા અને પરંપરાગત રીતે ભગવાન ગણપતિના સ્વરૂપ મનાતા ગજરાજોનું પરંપરાગત પૂજન કરાયું હતું. આ પૂજન માટે તમામ ગજરાજોને મંદિરના હાથીખાનામાં લવાયા. પૂજન પહેલાં મહાવતોએ ગજરાજનો ચંદન કંકુ વિવિધ રંગ તેમજ પરંપરાગત આભૂષણથી શણગાર કર્યો હતો. રથયાત્રાનું નેતૃત્વ કરનારા ગજરાજના દર્શન કરીને ભક્તોએ તેમના આશીર્વાદ મેળવ્યા. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: તો અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સમગ્ર બંદોબસ્ત અંગે માહિતી આપતા જણાવ્યું કે રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય તેમજ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
3: આમાં અમે લોકો જો લગભગ જો 250 વધુ અમારા જો ડી પોઈન્ટ અમે ગોઠવ્યા છે. અમારા ટોટલ બંદોબસ્ત જો અમે લોકો એક મૂવી બંદોબસ્તમાં ગોઠવાયેલા છે, જો ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે, જેમાં લગભગ જો 2000 જેટલા માણસો આ પૂરા 3 રથ અને ટ્રકો સાથે જો કુલ 103 ટ્રક રહેશે. એના સાથે સાથે જો 30 જેટલા જો અમારા અખાડાઓ છે, 18 જેટલા ભજન મંડળીઓ છે, જો એના સાથે જો મૂવી બંદોબસ્ત કામ કરશે, જો દર્શનાર્થીઓને ઘસારા માં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરા દીકરીઓને તકલીફ નહીં થાય એની વ્યવસ્થા જાળવશે. આ સમગ્ર જો બંદોબસ્ત લગભગ જો અમારા તો 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રોહિણી નક્ષત્ર પ્રમાણે આજે ભવ્ય રથયાત્રા યોજાઈ ગઈ. ચાંદીના રથ પર બિરાજમાન થઈ કાળિયા ઠાકોર નગરચર્યાએ નીકળ્યા હતા. આ અંગે રાજા રણછોડરાયજી મંદિરના પૂજારી સંજય સેવકે વધુ માહિતી આપી છે.
4: સવાર ભગવાનને કેસર સ્નાન

0: અલંકાર આભૂષણ ને ભગવાન આજે સવિશેષ એક ભોગ ધરશે કે જેને મગના વૈડા કહેવામાં છે. મગ ફણગાવીને મગના વૈડા, જાંબુ, ગુલકન, ગુલાબ પાક ભગવાન સવિશેષ ધરાવવામાં આવે છે. ડાકોર મંદિરમાં રથ બે પ્રકારે હોય છે, એક છે ચાંદીનો રથ જેમાં ભગવાન બિરાજે છે, બાજુમાં બીજો રથ હોય છે પિત્તલનો, અને ત્રીજો એક રથ પૌરાણિક છે કે જેને ત્યાં રાખવામાં આવ્યો છે અને ભગવાન રથમાં બિરાજે છે.
1: રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ ખેડાના નડિયાદ અને વલસાડના પારડી તાલુકામાં નોંધાયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 22 તારીખ સુધીમાં સામાન્ય વરસાદની આગાહી છે. માછીમારોને પણ 17 થી 19 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
2: 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, अलग अलग स्थानों में राज्यों की जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा, मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना.

0: હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: 21 જુલાઈ તક ઇસમે હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા અલગ અલગ સ્થાનો મે રહેજો કે વિગલી જિલ્લા મે ઓર ઇસમે થંડરસ્ટોર્મ કા ભી સંભાવના રહેગા મેઘ ગર્જના કે સાથ બિજલી ગિરને કા ભી સંભાવના રહેગા તો તટીય ક્ષેત્રો મે અભી ઉત્તર ઓર દક્ષિણ ગુજરાત કી જો તટીય ક્ષેત્ર હે ઇસમે પવન કા જો દિશા રહેગા મેલે દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બને રહેંગે ઓર સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ વિન્ડ સ્પીડ થોડા સ્ટ્રોંગ રહેગી 20 સે 25 નોટ ગસ્ટિંગ ટુ 30 નોટ હોને કા સંભાવના રહેગા.
0: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે 16 જુલાઈના રોજ અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશે મહેસાણાની મુલાકાત લીધી. કટોસણ રોડ વિસ્તારમાં યોજાયેલી એક બેઠકમાં જનપ્રતિનિધિઓ, વેપારી સંગઠનો અને સ્થાનિક પ્રતિનિધિઓએ રેલવે સુવિધાઓ સંબંધિત વિવિધ માંગણીઓ અને સૂચનાઓ રજૂ કરી હતી. આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો. જૂનાગઢમાં ગિરનાર ઉપર આવેલ અંબાજી મંદિર સહિત નાના મોટા અનેક માઈ સ્થાનકોમાં માતાજીના બેઠા ગરબા, વિશેષ શણગાર અને આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. અને ગાંધીનગર લોકભવન ખાતે લેડી ગવર્નર દર્શના દેવજીના જન્મદિવસના અવસરે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલા ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. સુરતમાં વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર ધંધાને પૂર્વવત કરવા સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજ જાહેર. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, ગજરાજોનું વિધિવત પૂજન, ભક્તોએ ભગવાનના સોનાવેશના દર્શન કર્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતના સેમિકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમિકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તર પ્રદેશમાં 46 કિલોમીટરનો 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર.

0: ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં. પહેલા દિવસે $140 મિલિયન નિકાસ. પેલેસ્ટાઇને યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું. અમેરિકા અને ઈરાનના એકબીજા ફરીથી હવાઈ હુમલા. અને ફિફા વિશ્વકપમાં આજે બીજી સેમીફાઇનલ મેચમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે હાઇબ્રિડ એન્યુઇટી મોડલ ઉપર ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19 અને વારાણસી રિંગ રોડ વચ્ચેના 46 કિલોમીટર અંતરને આવરી લેતા 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોરને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રોજેક્ટનો કુલ મૂડી ખર્ચ 14,400 કરોડ રૂપિયાથી વધુ છે.
1: पहला है वरुणा नदी के किनारे किनारे कंप्लीट 6 लेन और 4 लेन एलिवेटेड कॉरिडोर. 43 किलोमीटर इसकी लेंथ है. 10,998 करोड़ रुपीज की इसकी इन्वेस्टमेंट आएगा और करीब करीब 4 साल में कंप्लीट होगा. दूसरा है गंगा जी के साथ साथ कंप्लीट 6 लेन का एलिवेटेड कॉरिडोर. 46 किलोमीटर का ये होगा. 14,448 करोड़ रुपीज का बनेगा.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મંત્રીમંડળે ભારતના સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન માળખાને મજબૂત બનાવવા 1,27,500 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકોનના બીજા તબક્કાને પણ મંજૂરી આપી છે.
1: સેમિકોન 2.0 મે 6 પિલર્સ છે. પિલર 1 એ ડિઝાઇન ઓફ ચિપ્સ. સેકન્ડ બડા ફોકસ રહેગા મશીન્સ એન્ડ મટીરિયલ્સ. તીસરા બહુ સારી નવી ફેબ્સ બનેગી. સિલિકોન ફેબ્સ, ડિસ્પ્લે, કમ્પાઉન્ડ ઓર એટીએમપી ઓસેટ ઇન્ડસ્ટ્રી જો ભારત મેં ડેવલપ હો ગઈ હૈ. અભી 10 યુનિટ લગ ચુકે હૈ. ઉસ ઇન્ડસ્ટ્રી કો ઓર આગે બઢાને કે લિયે ભી ઇસમે પ્રાવધાન હૈ.
0: મંત્રીમંડળે 62,500 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મોબાઇલ ફોન ઉત્પાદન યોજનાને પણ મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ યોજના આગામી 5 વર્ષ માટે લાગુ કરાશે. તેમણે કહ્યું કે આ યોજના દેશમાં મોબાઇલ ફોનના ઉત્પાદન માટે યોગ્ય વેચાણ પર 2.25%થી 5% સુધી પ્રોત્સાહન સહાય પૂરી પાડશે. આ યોજનાથી અંદાજે 39,00,000 કરોડ રૂપિયાના મોબાઇલ ફોન ઉત્પાદનની અપેક્ષા છે. તેનાથી લગભગ 60,000 સીધી નોકરીઓનું સર્જન થશે.
1: मोबाइल फोन मैन्युफैक्चरिंग इसमें 62,500 करोड़ रुपीज का लेआउट हुआ. इन 10 वर्षों में एक मैसिव चेंज आया इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में. 7 गुना मैन्युफैक्चरिंग बढ़ी, प्रोडक्शन बढ़ा और 11 गुना एक्सपोर्ट बढ़ा 2014 के कंपैरिजन में. और भारत जो मोबाइल फोन इम्पोर्टर था आज नेट एक्सपोर्टर बन गया है और 2nd लार्जेस्ट मैन्युफैक्चरर बन गया.
0: मंत्रिमंडळे ઓડિશા અને ઝારખંડના 4 જિલ્લાઓને આવરી લેતા 2 મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનાથી ભારતીય રેલવે માળખું 145 કિલોમીટર સુધી વિસ્તરશે. શ્રી વૈષ્ણવે કહ્યું મંત્રીમંડળે યુરિયા માટેની રાષ્ટ્રીય રોકાણ નીતિ 2026ને પણ મંજૂરી આપી છે. આ નીતિ દેશમાં ગેસ આધારિત યુરિયા ઉત્પાદન એકમો સ્થાપવા માટે યુરિયા ક્ષેત્રમાં નવા રોકાણને પ્રોત્સાહન આપશે. ભારત અને યુનાઇટેડ કિંગડમના સીમાચિહ્નરૂપ વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ આજથી અમલમાં આવ્યો છે. આજે પહેલા દિવસે ભારતમાંથી $140 મિલિયનની વસ્તુઓની નિકાસ યુનાઇટેડ કિંગડમમાં થઈ રહી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી મોટા વેપાર કરારોમાંનો એક છે, જે બંને બાજુ બજાર એક્સેસમાં તકો ખોલશે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હેકલિંગ અને વિદેશ વેપાર મહાનિર્દેશાલય DGFTના સંયુક્ત નિયામક ડોક્ટર રાહુલ સિંઘે આજે ગુજરાતના અમદાવાદના સાણંદમાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે કરાર હેઠળ પ્રથમ નિકાસ જથ્થો રવાના કર્યો. તેમણે માહિતી આપી હતી કે કાપડ, ચામડું, દવાઓ અને ઇજનેરી ઉત્પાદનો જેવા મુખ્ય ક્ષેત્રોને સંપૂર્ણ કરમુક્ત એક્સેસ મળશે.
2: हमने टारगेट रखा है, वो टारगेट है 5 साल में आज के एक्सपोर्ट को डबल करने का. अभी हमारा एक्सपोर्ट गुड्स और सर्विसेज को मिला के अराउंड 34-35 बिलियन डॉलर्स है. नेक्स्ट 5 ईयर्स के अंदर 2030 तक उसको डबल करने का प्लान है, जिसमें हमारे गुड्स भी बढ़ेंगे, सर्विसेज भी बढ़ेंगे. ये जो सेटा एग्रीमेंट है, इस एग्रीमेंट के अंदर सिर्फ गुड्स के अंदर GoDT एक्सेस लिया है. मूवमेंट ऑफ पीपल जो है, जो हमारे यहाँ से सर्विस एक्सपोर्ट होता है, हमारे यहाँ के डॉक्टर्स वहाँ जाते हैं, हमारे प्रोफेशनल्स वहाँ जाते हैं, योगा टीचर्स वहाँ जाके काम करते हैं, वो पैसे डॉलर में अर्न करके वापस भेजते हैं. उसके लिए भी इस एग्रीमेंट में प्रावधान.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજે અમલમાં આવેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર સીઈટીએ અને સામાજિક સુરક્ષા કરાર ભારત યુનાઇટેડ કિંગડમ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શ્રી મોદીએ કેન્દ્રીય વાણિજ્ય

ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે આ નિવેદન આપ્યું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે આ કરાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને એમએસએમઈને નવી ગતિ આપશે અને યુકેના બજારમાં ઘણા ગતિશીલ ક્ષેત્રો મજબૂત પ્રવેશ મેળવશે. ઉપરાષ્ટ્રપતિ સી વી રાધાકૃષ્ણને જણાવ્યું કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સામાજિક સુરક્ષા કરાર અંગે જણાવ્યું કે આ કરારો બજારની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરશે, વેપાર અને સેવાઓને મજબૂત બનાવશે અને વ્યાવસાયિકો માટે વધુ ગતિશીલતાને સરળ બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abd ફોલો કરશો. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ખાતરી આપી હતી કે ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર ડેરી, શાકભાજી, સફરજન, ખાદ્યતેલ, ઓટ્સ, બાજરી, રસોઈ તેલ અને અન્ય કૃષિ ઉત્પાદનોને સંવેદનશીલ યાદીમાં મૂકીને તેનું રક્ષણ કરે છે. તેમણે ઉમેર્યું કે આ વસ્તુઓ પર યુકેને કોઈ કર છૂટ આપવામાં આવી નથી. બે દેશો વચ્ચે મુક્ત વેપાર કરારના અમલીકરણ પછી યુકેમાં પ્રથમ ભારતીય શિપમેન્ટને બેંગલુરૂમાં યુકે ના ડેપ્યુટી હાઈ કમિશનર ચંદ્રુ અય્યરે લીલી ઝંડી આપી હતી. પેલેસ્ટાઇને યુદ્ધગ્રસ્ત દેશમાં 3 મુખ્ય વિકાસ પ્રોજેક્ટ સ્થાપિત કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં એક સ્પેશિયાલિટી હોસ્પિટલ, એક કૃત્રિમ અંગ ફિટમેન્ટ સેન્ટર અને એક વ્યાવસાયિક તાલીમ સંસ્થાનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં પેલેસ્ટાઇનના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે પેલેસ્ટાઇનના લોકો તાજેતરના સમયના ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયાલિટી હોસ્પિટલ અને કૃત્રિમ અંગ ફિટમેન્ટ સેન્ટર સ્થાપિત કરવાની ભારતની પ્રતિબદ્ધતા આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવામાં અને અસરગ્રસ્ત લોકોના પુનર્વસનમાં યોગદાન આપશે. અમેરિકન સેનાએ કહ્યું છે કે તેણે આજે ઈરાન પર હુમલાઓનો એક નવો તબક્કો શરૂ કર્યો છે. યુએસ સેનાના સેન્ટ્રલ કમાન્ડન્ટ સેન્ટકોમે જણાવ્યું કે આ હુમલાઓ ઈરાની દળોને હોર્મુઝ સામુદ્રધાનીમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલાઓ કરવા ઉપયોગમાં લીધેલી લશ્કરી ક્ષમતાઓને વધુ નબળી પાડવા માટે છે. દરમિયાન ઈરાનના રાજ્ય મીડિયાએ એક અહેવાલ આપ્યો છે કે અમેરિકાએ દક્ષિણ બંદર શહેર બુશેહ પર હુમલા કર્યા છે, જ્યાં દેશનો એકમાત્ર નાગરિક પરમાણુ પાવર પ્લાન્ટ છે. બીજી તરફ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ IRGC એ જણાવ્યું કે તેણે બહેરીન અને જોર્ડન્સના યુએસ લશ્કરી સુવિધાઓ પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા, જેમાં તેમના લશ્કરી માળખા, એરક્રાફ્ટ શેલ્ટર, મુખ્ય કમાન્ડર સેન્ટર અને વ્યૂહાત્મક ડ્રોન પર હુમલો કરાયો છે. એક નિવેદનમાં IRGC એ જણાવ્યું હતું કે તેની એરોસ્પેસ ફોર્સે ઈરાન સામે નવા યુએસ આક્રમણના જવાબમાં જોર્ડનમાં અલ અઝરાક ખાતે યુએસ લશ્કરી મથકને નિશાન બનાવ્યું છે. ફિફા વિશ્વકપ ફૂટબોલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે અમેરિકાના એટલાન્ટા ખાતે બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 શરૂ થશે. પહેલાં સ્પેન ગઈકાલે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સ પર 2-0 વિજય મેળવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયન કમિશનર ફોર સ્ટાર્ટઅપ્સ રિસર્ચ એન્ડ ઇનોવેશન એક્ટેરીના જહારીવા સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે સ્વચ્છ અને હરિત ઉર્જા ટેકનોલોજીમાં સંશોધન માટેની તકો અંગે ચર્ચા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતના સેમિકન્ડક્ટર માળખાને મજબૂત બનાવવા કેન્દ્રીય મંત્રીમંડળે સેમિકોનના બીજા તબક્કાને મંજૂરી આપી. ઉત્તર પ્રદેશમાં 46 કિલોમીટરનો 6 માર્ગીય ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર મંજૂર. ભારત યુકે વ્યાપક આર્થિક વેપાર કરાર આજથી અમલમાં, પહેલા દિવસે $140 મિલિયન ની નિકાસ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે જોઈએ અમારા હવે પછીના તથા આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે માહિતી. કાર્યક્રમ વિવરણની તરત જ સાંભળીશું કાર્યક્રમ ચિત્રલોક, જેમાં નવા હિન્દી ફિલ્મી ગીતો સાંભળી શકશો. 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે સાંભળશો છાયા ગીત તથા 10:30 આપ કી ફરમાઈશ.

આવતીકાલે એટલે કે ગુરુવાર તથા 16 જુલાઈ 2026ના રોજ સવારે 6:05 સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા રજૂ થશે 6:30 વાગે. કાલનો વિષય

7:30 હમ હે રાહી પ્યાર કે, 8:15 સાંભળીશું ત્રિવેણી. નવા હિન્દી ફિલ્મી ગીતો ચિત્રલોક કાર્યક્રમ અંતર્ગત બરાબર 8:30. 9:30 રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતો. ₹10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:00 સાંભળશો થીમ પર આધારિત કાર્યક્રમ દિલસી. 11:30 તરન્નુમ રજૂ થશે. 12:05 યાદો કી મહેફિલ. 1:00 સાંભળશો સુરીલા સફર. 3:00 સખી સહેલી અને 4:00 હંમેશની જેમ પિટારા કાર્યક્રમ રજૂ થશે. 5:00 સાંભળીશું સરગમ કાર્યક્રમ. 5:30 ગુજરાતી ગીતો સુરીલી સાંજમાં. 6:00 સુરીલા સફર રજૂ થશે. ફોજીભાઈઓ માટે કાર્યક્રમ જયમાલા. 7:20 8:00 હવા મહેલ. 9:00 સાંભળશો આપ કે લીએ. 10:00 સાંભળશો છાયા ગીત તથા 10:30 આપ ઢલતી જાય રાત. 8:00 કાર્યક્રમો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ સપને 2 ફિલ્મનું ગીત, સ્વર મુકુંદ ફંસેલકરનો, સંગીત આનંદ શર્માનું તથા શબ્દો છે દેવ કોહલીના.

સાંભળી કાર્યક્રમનું અંતિમ ગીત ઉદિત નારાયણ તથા વિનોદ રાઠોડના સ્વરમાં. ફિલ્મ છે ત્રિમૂર્તિ, સંગીત લક્ષ્મીકાંત બેરેલાલ, શબ્દો આનંદ બક્ષીના.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સાંભળીશું કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ અભિમાન ફિલ્મનું ગીત કિશોર કુમાર તથા લતા મંગેશકરના યુગલ સ્વરમાં. શબ્દરચના મજરૂની, સંગીત છે એસ ડી બર્મન.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આ છે આશા ભોંસલે, ફિલ્મ છે જ્વેલથી, સંગીત એસ ડી બર્મન, ગીત રચના મજરૂ.

દિલે નાદાન આ ફિલ્મમાં સાંભળી લતા મંગેશકર તથા કિશોર કુમારનો સ્વર. શબ્દો છે નક્ષ લાયલપુરીના, સંગીત છે ખયામનું.